અને આ જીવ માયાને તરીને ભ્રમરૂપ થાય એને માટે તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા આદિ એ જ છે. એને કરીને જ આ જીવ માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જ અક્ષરધામ એને પામે છે. રીતે શ્રીજી મહારાજે પણ આ જ વાત રીતે આપણને સમજાવી છે. રીતે મહારાજે આમ તો વચનામૃતમાં બધે છૂટી છવાઈ બધી ઘણી વાતો રીતે કરી છે, પરંતુ એમાંથી આપણે આવા મુદ્દાના જે શબ્દો છે એ આપણી રીતે પકડવા પડે. રીતે આજે કે આમાં મહારાજ રીતે કહ્યું ને કે આજે ખરેખર જીવનું જે કલ્યાણ થાય કે જીવનું જે મોક્ષ થાય એને માટે તો મારે શું કે પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન કહેતા જે સર્વોપરી ઈષ્ટદેવ છે આપણા સ્વામિનારાયણ ભગવાન, એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા, બસ. કારણ કે જે સ્વરૂપમાં આપણી રીતે જોડાવાનું છે તે આજે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર રીતે રોજાયો ત્યારે દ્રોણાચાર્યને એમાં ઇન્ટરવ્યૂ લેવા માટે રાખવામાં આવ્યા હતા. કારણ કે એ સ્વયંવરમાં તો બધા ઘણા રીતે આવેલા અને બધાને એ કરવા જાય તો એમાં તો ઘણો સમય જાય, પણ એને માટે જેમ આજે નહીં કોઈ સારી એવી પોસ્ટ હોય તો એને માટે બધા તો ઘણી એપ્લિકેશન આવે, પણ એમાંથી પછી એમાંથી થોડી એક્ઝામ લેવામાં આવે, રિટર્ન ટેસ્ટ લેવામાં આવે. એ રિટર્ન ટેસ્ટમાં અમુક પાછા પાસ થાય તો એમાંથી પાછા વળી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં રીતે આવે, એમાંથી પાછું સિલેક્શન રીતે થાય. તો એવી રીતે અહીંયા પણ રાખવામાં આવ્યું હતું. તો બધા ત્યાં આગળ આવે બધા ઉમેદવારો, પછી દ્રોણાચાર્ય પૂછે કે ભાઈ તમને શું દેખાય છે? એટલે બધા કે ઓહો આવી વિશાળ સભા, આ બધો પર્વત. દ્રોણાચાર્ય કે બરાબર છે, બેસી જાઓ. એ રીતે બધા કેટલા એ રીતે આવ્યા અને બધા, કારણ કે જે એ લોકોને તો આવું બધું દેખાતું એ વાત કરી રીતે. પછી જ્યારે અર્જુનનો વારો રીતે આવ્યો અને અર્જુનને પૂછ્યું ભાઈ તને શું દેખાય છે? અર્જુન કે મને કંઈ નથી દેખાતું, મને તો બસ ખાલી પેલું ઝાડ ઉપર પક્ષી છે ને એ જ મને તે દેખાય છે. એટલે દ્રોણાચાર્ય કહે કે આ કંઈક નિશાનની નજીકમાં છે, એટલે કે હજુ પણ તારી દ્રષ્ટિનો બરાબર સંકોચ કર, હવે શું દેખાય છે? તો કે હવે ફક્ત પક્ષીની આંખ દેખાય છે. તો કે હવે બાણમાં રીતે, અને એ રીતે અર્જુને એ જે નિશાન હતું એ રીતે પાડ્યું અને સ્વયંવર પોતે રીતે જીત્યા. રીતે એટલે કહેવાનું શું કે આજે નિશાન, આજે નિશાન આપણે સિદ્ધ કરવું હોય, નિશાને વહેંધવું હોય તો આપણી દ્રષ્ટિ એ નિશાન તરફ જ એ પ્રત્યે જ રીતે હોવી જોઈએ, તો જ એ નિશાન આપણી રીતે પડે. રીતે એમાં જે આ દેહ કરીને આપણું નિશાન શું છે? રીતે ભ્રમરૂપ થવાનું, ભ્રમરૂપ થવાનું નિશાન છે આપણું, કે આ દેહ કરીને આપણે ભ્રમરૂપ થવું છે. તો એને માટે મહારાજ કહે છે ને કે પ્રત્યક્ષ સ્વરૂપ છે ભગવાનની રીતે. અત્યારે એના એ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને પ્રત્યક્ષ સ્વરૂપે પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા રીતે મળ્યા છે. રીતે તો મારે કે એ સ્વરૂપનું જ જ્ઞાન, એનું જ ધ્યાન, એનું જ કીર્તન, એની જ કથા. કારણ કે તો જ એમાં આપણું સર્વ પ્રકારે એનું રીતે જોડાય રીતે થાય. રીતે તો આજે એ વસ્તુ છે, અને એટલા માટે જ એ આજે પ્રત્યક્ષ સ્વરૂપનું જેટલા આપણને વિશેષ ને વિશેષ એ પ્રકારનો મહિમા રીતે સમજાય. તો એ મહિમા સમજાય તો એવી લગ્ની લાગે આપણને. આજે જેટલો એમને વિશે આપણને મહિમા સમજાય તો એને કરી આપણે પ્રાપ્તિ તો થઈ છે. આજે ખરેખર આપણા પુણ્ય મહારાજના કૃપાએ કરીને અને પૂર્વના કંઈક આપણા પુણ્ય છે તો એ આપણને આજે પ્રગટ સ્વરૂપ મહારાજનું પ્રભુ સ્વામી મહારાજ એ આપણને ઓળખાયા છે. રીતે એ બહુ મોટી વાત છે. રીતે પણ હજુ આ વસ્તુ કેવી છે તો જેમ બાળક હોય ને બાળકના હાથમાં સરસ કિંમતી ઘડિયાળ હોય ને એના જેવી વાત છે કે બાળકને એનો મહિમા ના હોય. રીતે એને કોઈ ચોકલેટ આપે ને કે લે બાબા તું આ ઘડિયાળ આપ મને તો આપી દે. રીતે તો આજે આપણે પણ એવું છે, આજે અનાયાસે આપણને આ યોગ થઈ ગયો છે એટલે હજુ જોઈએ એવો એમનો મહિમા એ હજુ સમય, અને એ પણ કઠણ છે. આજે એ પ્રકારનો એવો જીવો છે એમનો મહિમા એ આજે સમજાવવો કઠણ છે. રીતે પણ એ મહિમા આજે આ સમજવાનું આ ઉત્તમ સાધન છે. કોઈ પણ વ્યક્તિનો મહિમા એ આપણને

0: અને કરીને સમજાય છે. આજે કોઈ વ્યક્તિ અહીંયા, કોઈ પણ આજે મનુષ્ય છે, આજે દાખલા તરીકે કલેક્ટર હોય કે આજે ચીફ મિનિસ્ટર હોય, હવે એ છે તો આપણા જેવા માણસ જ ને, છતાં પણ એનો મહિમા શાને કરીને છે? એનું કાર્ય કરીને, એના હૃદય કરીને, રીતે એને કરીને એનો મહિમા છે રીતે. એમ આજે પ્રમુખ સાહેબ મહારાજ પણ આપની રીતે મળ્યા છે રીતે ખરેખર. પણ એનો જેમ આપણને એ મહિમા વિશેષને વિશેષ જેમ સમજાય, એમ આપણને સહેજે સહેજે એમના તરફ આપણું ખેંચાણ રીતે વધે રીતે. તો એ મહિમા સમજવાનું આજે આ જ એક ઉત્તમ સાધન છે કે એમનું જીવન, એમનું કાર્ય. આજે કોઈ પણ વ્યક્તિની મહત્તા એ એમના જીવન અને કાર્ય કરીને જ છે રીતે, કે ભાઈ આજે ખરેખર એમનું જીવન કેવું છે, એમનું કાર્ય કેવું છે, એ જેટલું વિશેષ ને વિશેષ એ આપણા ધ્યાનમાં રીતે, આપણા જાણવામાં રીતે આવે, એમ આપણને એમના પ્રત્યે આપણી લાગણી છે ને રીતે વધતી જાય છે રીતે. અને આજે ખરેખર પ્રમુખ સાહેબ મહારાજનું જીવન તો એટલું બધું સમૃદ્ધ છે, બંને રીતે. આજે એમનો આંતરિક વૈભવ પણ એટલો બધો છે, તેમજ એમની બાહ્ય જે કાર્યશક્તિ છે પણ એટલી બધી છે, તેમજ એમનું જે પોતાનું અંગત વર્તન એ પણ એટલું અતિશય અણીશુદ્ધ છે રીતે, કે એ આજે જેટલું આપણે જાણીએ તો સહેજે જ આપણે થાય કે ઓહો, આજે આપણને આવી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે. ત્યારે એ બધું જાણવા માટે એમના જે પ્રસંગો છે એનાથી જ રીતે જણાય. હવે વસ્તુસ્થિતિ એવી છે કે હવે એવા પ્રસંગો તો આપણને ક્યારે જાણવા મળે રીતે, કારણ કે આપણે તો કે દરેક પ્રસંગે આપણે હાજર હોતા નથી રીતે. પણ આજે એક મોટા મોટી વસ્તુ એ જ છે કે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન એટલે એકદમ ઓપન લાઈફ, એકદમ ખુલ્લું જીવન છે એમનું. પ્રમુખ સાહેબ મહારાજનું એક બિલકુલ એમનું પ્રાઇવેટ જીવન નથી. આજે 24 કલાક તમે જો તેમની સાથે સંતો કે યુવકો રીતે હોય છે, જે રીતે બાથરૂમમાં ટોયલેટમાં જાય તો પણ ત્યાં સંતો એમને ઊભા કરવા બેસાડવા માટે રીતે હોય છે, રીતે લઘુ કરવા જાય તો પણ સંતો ત્યાં રીતે હોય રીતે. હવે તો તમે આપણે સમજી શકીએ કે એમને માટે કોઈ ખાનગી ક્ષણ નથી, ખાનગી મોમેન્ટ નથી. તો આજે ખુલ્લું જીવન છે રીતે. અને આજે માણસને કંઈ સંતાડવું હોય, કંઈ દમ કરવો હોય, દેખાવ કરવો હોય, તો એને માટે કંઈ એવો સમય જોઈએ કે એને માટે એ જોઈએ રીતે. પણ આજે સ્વામીને તો બસ બધા જ એમની સાથે રીતે હોય છે. અને એમાં જે જે પ્રસંગો આજે આમ તો આપણે બધા જ વ્યવસ્થિત જ છે રીતે, પણ આપણી કસોટી ક્યારે થાય, એવા પ્રસંગો બને ત્યારે, એ પ્રસંગોમાં આપણે કેટલા નિવડીએ છીએ, એ પ્રસંગોમાં આપણી નિષ્ઠા, આપણી દ્રઢતા, આપણી નિયમ ધર્મની પાલનની એ કેટલું છે, એની ચકાસણી ક્યારે થાય, પ્રસંગો બને ત્યારે. ત્યારે ખરેખર જે માણસની જે મહત્તા છે ને બહાર રીતે આવતી હોય છે. તો આજે પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં આવા અસંખ્ય પ્રસંગો બનેલા છે. અને આજે એક બીજી એક મોટી વસ્તુ એ છે કે આજે આપણે ત્યાં જે સંતો છે એ ખરેખર આવા બુદ્ધિશાળી સંતો છે. આજે એમને કોઈ આવા આજે કેમ્બ્રિજના આવા વિદ્યાર્થી કે આજે તમે જો ઇંગ્લેન્ડ ને અમેરિકાના સિટીઝન છોડીને આજે બધા સારા ભણેલા ગણેલા યુવાનો રીતે આવ્યા છે, એમને એમ નથી આવ્યા. ખરેખર આ જેને કહે ને કે પાણીમાંથી પોરા કાઢેવા કહેતા કે આમ નાની સરખી ભૂલ હોય ને તો પણ પકડે એવા બધા બુદ્ધિશાળી છે રીતે. પણ આજે એ પણ આજે સ્વામીને આ રીતે એમને એમની આજ્ઞામાં વર્તે છે. શા માટે? સ્વામીનું જીવન એવું છે એટલા માટે. એમનું એવું અણિશુદ્ધ અને પવિત્ર રીતે જીવન છે, નિખાલસ જીવન છે રીતે. ત્યારે એ આવા બુદ્ધિશાળી સંતોએ જે સ્વામીને નિરખ્યા છે ને એમની દ્રષ્ટિએ જે આવા પ્રસંગોમાં એમને જે સ્વામીને ખરેખર જોયા છે રીતે, તો એ પ્રસંગો આજે આપણને અહીંયા આગળ આ મહિના સુધી જાણવાના મળશે. એ ખરેખર આપણા માટે આ વસ્તુ કેવી છે, તો જેમ નાનું બાળક હોય ને, એ નાનું બાળકને આજે ગમે તેટલું સારા કપડાં મળે, કે બાળકને ગમે તેટલું સારું પાણું મળે, કે બાળકને ગમે તેટલા સારા રમકડા મળે, એને કરીને બાળકનો વિકાસ ના થાય. એ બાળકને જોઈએ શું? એની માતાનું વાત્સલ્ય, માતાનું દૂધ, એને કરીને જે બાળકનો ખરેખરો વિકાસ રીતે થાય. એમ આજે બધું છે, બધા આપણે જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, બધું કરીએ રીતે, પણ ખરેખરું પોષણ તો આજે આ પ્રગટના જે ચરિત્ર છે રીતે, એનાથી જ આપણને ખરું પોષણ મળે રીતે. તો આજે એવું જે ખરેખર જેને કહે ને માતાનું દૂધ, એવું જ આજે આ પ્રગટના જે ચરિત્રામૃત છે એનો આપણને જે લાભ તે મળવાનો છે, તે આપણા ખરેખરા બહુ મોટા પુણ્ય હોય ત્યારે આવો લાભ એ તે આપણને મળવાનો છે. તો આપણે સૌએ એ લાભ એ તે લેવો. હવે બધાને ખાસ નમ્ર વિનંતી કરવાની કે આપણે એકલપટ્ટા ન થવું એ રીતે, આપણે એકલા એકલા એ લાભ ન લૂંટો. આજે આપણે આ લાભ લઈએ છીએ તો બીજા પણ આપણા જે હરિભક્તો છે એમને પણ કહેવું, જેને આપણે જેની પાસે પ્રસંગ હોય ફોનથી વાત કરીએ, રૂબરૂમાં વાત રીતે કરીએ. આપણે તો વહેંચીને, જેમ પેલા મુસલમાનો હોય છે ને, એ મુસલમાનો એ રીતે તમે એક થાળીમાં જ બધા જમે રીતે, શાથી એ હિલમિલ કે ખાના, એ બધા હળીમળીને ખાવ એ રીતે એ લોકોની ભાવના છે, સારી ભાવના છે એ મુસલમાનોની, કે ભાઈ આપણે એક થઈને બધા વહેંચીને રીતે ખાવું. એમ આજે આ ખરેખર લાભ આપણને મળવાનો છે. તો આપણે એકલા એકલા નહીં, બીજા પણ આપણા હરિભક્તો સત્સંગીઓ છે એમને પણ આપણે ફોન કરવો, વાત કરવી કે ભાઈ આવો ખરેખર ખૂબ સુંદર લાભ છે એ રીતે. તો એ રીતે આપણે બધાએ જેમ બને વિશેષ આવો લાભ બધા એ રીતે લઈએ. અને એટલું જ નહીં પણ આજે અહીંયા આગળ જે કંઈ, હું તો એક નમ્ર સૂચન પણ કરીશ કે આપણે સહેજ કંઈ કાગળ પેન નોટબુક લઈને આવીએ, એવા અમુક જે પ્રસંગો છે એને નોંધતા જઈએ. કારણ કે આપણી એક યાદશક્તિ કેટલી છે, અહીંયા કલાક સુધી કેટલાય પ્રસંગો એનું એ થઈ જાય, આપણે એમાંથી કેટલા યાદ રાખી શકીએ. પણ એ એના મુદ્દા જ પ્રસંગનું ખાલી એક હેડિંગ જ નોંધ્યું હોય રીતે. અત્યારે જેમ પ્રસંગ એમને કહ્યો કે ભાઈ આ રીતે ગોંડલમાં પ્રમુખ સાહેબ મહારાજે આ યુવકોને વાત કરી, બસ તેના પરથી એ આખો પ્રસંગ પછી આપણે રિકલેક્ટ કરી શકીએ રીતે, એને વાગોળી શકીએ રીતે, એ અગત્યનું છે. પ્રસંગ તો સાંભળીએ પણ એ પ્રસંગનું પાછળ એની જે વાગોળવું, જેમ પેલા ઢોર છે એ ઢોર એક વખત ખાય પણ પછી એને બહાર કાઢી એને બરાબર ચાવીને અંદર એને એક રસ કરીને કરે તારેનું દૂધ થાય રીતે, એમ આજે પ્રસંગો તો આપણે સાંભળીએ પણ એની પાછળ એટલું મનન, એ પણ એટલું જ અગત્યનું છે. તેને માટે થઈને મનન ક્યારે થઈ શકે, તો આપણે પ્રસંગો નોંધ્યા હોય તો પછી પાછળથી નિરાતના સમયમાં એ પ્રસંગોને આપણે પાછા એ કરીએ, એનું બરાબર મનમાં એનું એ રીતે એનાલિસિસ કરીએ, એનું વિશ્લેષણ રીતે કરીએ, તો એ બરાબર આજે ખરેખર આપણા જીવમાં એ વાત રીતે ઉતરે. તો આજના દિવસે મહારાજને સ્વામી જ પ્રાર્થના રીતે કરું છું, અને મહારાજને સ્વામી પ્રાર્થના કરું છું કે આજે પૂજ્ય પરમ તત્વ સ્વામીને મહારાજ એવી શક્તિ આપે, એમનું એવું તંદુરસ્ત રાખે, એક મહિનો સુધી સળંગ આપણને આવી સુંદર કથા વાર્તા રીતે કરી શકે, પ્રમુખ સાહેબ મહારાજના લીલાચરિતમાં આપણે કહે અને આપણે પણ એ રીતે ગ્રહણ કરી શકીએ, એ મહારાજ આપણે સર્વ શક્તિ બુદ્ધિ આપે એ જ પ્રાર્થના.
1: આજે પ્રમુખ સાહેબ મહારાજ અંતર્ધાન થયા એટલે બધું લીલા છે. મનુષ્ય ચરિત્ર મનીષ રૂપે આવે એટલે બધું માયા નથી. આપણે બધે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન બાળપણથી કેટલા અનાસક્ત અને ક્રિકેટના સાધન પડતા મૂકીને સીધા ઉભડ્યા, પછી પૂજા રહી ગઈ હતી, પછી પાછા આવ્યા ફક્ત પૂજા લઈને નીકળી ગયા. એ તો બીજા કોઈને એમ થાય કે કલાક હજુ રહીએ, એ બધા બીજા ત્રીજા સંકલ્પો કરે અને પાછું રોકાઈ જવાનું મન થાય. સ્વામી બાબાને સીધા પૂજા લઈ કેટલી તીવ્રતા હતી, અંતરમાં શાસ્ત્રી માને મળવાની એટલી ભાવના હતી. બીજા કોઈ સંકલ્પ નહીં, કોઈ સંકલ્પ નહીં, શાસ્ત્રીમાન મળવાનું પોતે આ. પછી એમને અંગ્રેજી ભણવું હતું,

स्वामी बीजी रीते करूँ संस्कृत भणवानी वात। એટલે શરૂઆતમાં જ ગુરુમુખી પણ સ્વામી સ્વીકાર્યું કે બીજે કોઈ નહીં, કાંઈ બીજી વાત નહીં, એક સ્વામીમાં જ લીન થઈ ગયા. બધું ઘણું જ પછી જીવન ભવ્ય જીવન જીવી ગયા. આપણે બધાને એક એકને સ્પર્શ કર્યો છે બાપ, જે એમના યોગમાં આવે છોડે જ નહીં. કોઈક એક શબ્દ કંઈ કોઈ કંઈ વાત તો કરે, અથવા નજર ફેરવે. એક નજર ફેરવે ને તો 100 જણને મળી લે એવો પુરુષ. અને એમના માટે કાંઈ કર્યું નથી. યોગી આપા શાસ્ત્રી મહારાજ આ બધા ગુરુએ પોતાના દેહ સામે જોયો જ નથી. તમને ખ્યાલ નહીં આવે કે 24 કલાક આપણી ચિંતા આપણામાં લીન. તમે સાંઈ બાપાએ આપણને લાગે આપણે એમને રાજી કરીએ છીએ, પણ એ આપણને રાજી કરતા હતા. 101% સાચી વાત છે. આપણે તો મનમાં આવી રીતે સ્વામીને રાજી કરીએ, પણ સ્વામીએ તો ઝુકાવી દીધું અને આપણે બધાને રાજી કર્યા. કોઈ બાકી નહીં, કોઈ બાકી નહીં, બધાને. અને જે એમની સાધુતા બીજો ગુરુ હોય ને તો એટલો ઠપકાર આપણને. ટૂંકમાં જ્યાં સ્વામી સ્વામીની ભાવના જેવી, સ્વામી કહે કે મારે કોઈનો હિત ના થાય એ રીતે સ્વામી વર્તે છે. અને બીજાને સ્વામી તો પાછળથી બોલ્યા છે પણ પહેલેથી જ હતું આ કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. પહેલેથી જ જીવનકાળથી જન્મથી જ એવી ભાવના હતી. બધા પ્રસંગો તમે જુઓ તો દેખાય આવે કે બીજાનું હિત કર્યું, બીજાને બધું કર્યું બાળપણ. અને પછી તો આ સૂત્ર આપ્યું, જ્યારે આપણને પચ પડે ત્યારે ત્યાંથી પચ પડ્યું નહોતું એટલે કાંઈ એવી વાત કરી નહીં. પણ જ્યારે આપણે અને સાચા હૃદયથી કોઈ એક વાર બોલે, બે વાર બોલે, પછી ઠપ થઈ જાય. સ્વામી જીવ્યા છે, એક એક સેકન્ડ, એક એક પળ, રાત દિવસ 365 દિવસ વર્ષો સુધી આ જ ભાવના. બીજાનું જ, બીજાની જ ચિંતા. જો આપણે સ્વામીને હાર્ટ એટેક આવ્યો તો સ્વામી સુંદરપુર હતા, અમે બધા દોડી આવ્યા. સ્વામી બીજાની ચિંતા કરે. હવે આવા વખતે ગંભીર સ્વામીને કેટલું બધું સહન કર્યું, પણ સ્વામી બીજાની ચિંતા કરે. સ્વામી બીજા હરિભક્તો સંતો એમની જ વાત કરે, પોતાના દુઃખની વાત જ કરી નથી. આ છે ને હદ કહેવાય. ગમે હોય તો તે વખતે તો ચૂમ થઈ જાય, પણ સાંઈ બાપાએ હરફ ઉપાડ્યો નથી. અને 24 કલાકના મનમાં જ પરને અર્થે જીવન જીવી ગયા.
એટલે આવી રીતે સ્વામીને તો બધા પરોપકારના પ્રસંગો કેટલા બધા છે, અને સ્વામી સંતોને ખૂબ સાચવાય. એકવાર સ્વામી બાપા ફોન લગાવ્યો અને સંતો બધા ઘેરે આવીને બેઠા હતા. પછી સ્વામી પોતે ઊભા થઈને બહાર ગયા. પછી પાછા સંતોએ કહ્યું કે બાપા તમે અમને કહ્યું તો અમે ખસી જાઓ, તમે કેમ ખસ્યા? સ્વામી કહે કે આપણે એક વાત છે, બીજા બધાને ક્યાં ખસેડો. પણ જો સ્વામી વાતે વાત દેખાઈ આવે ને બધું જ પરોપકારની ભાવના, બીજાનું હિત, બીજાનું મોક્ષ, બીજાનું કલ્યાણ થાય. અને સ્વામી આખી જિંદગી જે બધું કર્યું છે, કરતા આવ્યા છે, એ બધા દેખાય આપણને, મળ્યા, આપણો વ્યવહાર સુધારો, બધું કર્યું. પણ આનું મૂળ કારણ આપણે ભગવાનમાં જોડવા, એનો બીજો કોઈ સ્વાર્થ નહોતો. અને ભગવાનમાં આપણે જોડાઈએ, અનંત જન્મથી કાદો કીચડમાં ફસાયા છે, જન્મ મરણ એમાંથી બહાર આવ્યા નહીં. એમાંથી બહાર કાઢવા માટે સ્વામીનો અવતાર હતો. એટલે એ ખબર ના પડે કોઈને, સ્વામી જીવન જીવ્યા એ ખબર ના પડે. કોઈ હુવાટો નહીં, કોઈ મારું તારું નહીં, કોઈ મમત્વ નહીં, કોઈ આગ્રહ નહીં. એટલું સરળ સાધુતાભર્યું જીવન. એમાં બધાને અપગ્રેડ કર્યા સ્વામીએ, પોતાના સાધુતાથી બીજા બધાને ઉપર લાયા અને એનું હિત કર્યું. આ મા બાપને આપણા બધા હિત કરે આપણું, પણ એને આશા ઈચ્છા કંઈ હોય કે મારું કંઈ કરે, પણ પ્રમુખ સાહેબ એવું કાંઈ નહોતું. એક નિર્સ્વાર્થપણે

એની ઉપર ચડાવી શકાતું હોય તો મંત્ર દ્વારા પણ પાણી ઊંચે આવે. એટલે પાણી આપોઆપ ઊંચે આવ્યું અને પછી આખું ખેતર, વાડી જે પાવાની હતી ને બધું પહી ગયું. ખેડૂત દાદાના દરબારમાં પહોંચ્યો, મહારાજની પાસે જઈને એમણે વાત કરી કે તમારા આવા એક સંત આવ્યા છે ને તમારા દર્શન માટે આજ્ઞા માગે છે. મહારાજ સમજી ગયા જે રીતે ખેડૂત

નાનું છોકરું ખેડૂત જ્યારે કોષ ચલાવતો ને ત્યારે ત્યાં આવ્યો ને તો કોષ એ વરતની સાથે લટકી જાય. બ્રહ્માનંદ સ્વામી એવી રીતે થોડી વાર લટક્યા, આમ તેમ કર્યું, અને પેલા ખેડૂતને થયું કે સ્વામિનારાયણના સંત છે ને દર્શન કરવાની આટલી બધી તાલાવેલી છે, ચાલ હું જાઉં. અને દાદાના દરબારમાં જાય છે. બ્રહ્માનંદ સ્વામી બે ત્રણ કોષ કાઢી જોયા પણ એમાં કંઈ ફાયવું નહીં. ખેડૂતના ગયા પછી સ્વામીએ બળદને ઊભા રાખ્યા અને બાજુમાં બેઠા ધ્યાનમાં. વરુણદેવને પ્રાર્થના કરી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી, અંતરની મહારાજના દર્શન કરવાની ભક્તિ તાલાવેલી છે એને કારણે પાતાળિયા પાણી જે કૂવામાં છેક નીચે પાણી છે ને એ પાણી આપોઆપ ઉપર આવ્યું. અને શક્ય છે જેમ યંત્રથી ગમે તેટલું નીચેનું પાણી ઉપર ચડે એ મંત્રથી પણ ચડે. મંત્ર જપતા આવડવો જોઈએ, મંત્ર શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ અને હૃદયની પવિત્ર ભાવના હોવી જોઈએ. જેવું કામ યંત્રથી થાય એના કરતાં વિશેષ મંત્રથી થાય. 100 માળના ઊંચા બિલ્ડિંગની અંદર મોટર યંત્ર દ્વારા જો પાણી

એને જોયું, આ તો સાક્ષાત ભગવાન કહેવાય. આવો ચમત્કાર પરચો તો ભગવાન સિવાય કોઈ બતાવી શકે નહીં. એના અંતરની અંદર બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાના ભાવ જાગ્યા. નજીક આવી એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સ્વામીએ પણ આતુરતાપૂર્વક પૂછ્યું કે શું સમાચાર લાવ્યા. ખેડૂત કયા મોઢે જવાબ આપે, મહારાજે જે કહ્યું હતું એ કેવી રીતે કહેવાય. પણ મહારાજની આજ્ઞા હતી. બ્રહ્માનંદ સ્વામી જ્યારે વારંવાર પૂછ્યું ત્યારે પેલો કહે છે કે સ્વામી મને તો એવી આજ્ઞા છે, શું મારાથી મુખેથી કહી નહીં શકાય. તો કે તારાથી જે ભગવાને કહ્યું એવું જ કહે અને એવું કર. કે મારાથી કહી શકાતું નથી તો કરી કેવી રીતે શકાય. બ્રહ્માનંદ સ્વામી કે એવું તે શું છે કે કરી ન શકાય, ભગવાને કહ્યું હોય ને ન કરી શકાય એવું કોઈ હોતું જ નથી કાર્ય. તો કે સ્વામી મારાથી એ કાર્ય નહીં થઈ શકે, મારાથી કહેતા પણ જીભ ઉપડતી નથી. સ્વામીએ કહ્યું મહારાજનું કહેલું પ્રસાદીનું કહેવાય તું કે. એણે કહ્યું સ્વામી મહારાજે મને એવું કહ્યું કે સાધુને કપડું ઉતારી ધક્કો મૂકીને કાઢી મૂક. મારાથી તમારું કપડું કેવી રીતે ખેંચાય, અને તમે તો સાક્ષાત ભગવાન છો. બ્રહ્માનંદ સ્વામી છે, ભગવાન તો દાદાના દરબારમાં વિરાજમાન છે, હું તો એનો દાસ સેવક છું. હવે પ્રશ્ન આવ્યો, મહારાજે જે રીતે ખેડૂતને કહ્યું હતું ને એ કરાવવાનો. ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે એટલો અહોભાવ પ્રગટ થયો છે કે એનો સ્પર્શ પણ કરે ને તો એ ભગવાનના ભાવથી. હવે એને ધક્કો કેવી રીતે મારે, એનું કપડું કેવી રીતે ઉતારે. સ્વામીએ બહુ સમજાવી અને આ રીતે એમની પાસે મહારાજે જેમ કહ્યું હતું એવું કરાવ્યું. અને એવું કરાવ્યું પછી સ્વામીએ કહ્યું કે જો તારે જે કામ કરવાનું હતું એ તો તારું ખેતર આખું પી ગયું છે, હવે તારે કોષ ચલાવવાનું નથી. હવે એક કામ કર, હું એક તને બીજી ચિઠ્ઠી લખી આપું, ફરી લઈને એકવાર મારા વતી જા. ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે એટલો અહોભાવ થયો છે કે હવે તો બ્રહ્માનંદ સ્વામી જેમ કે એમ એ કરવા તૈયાર છે. અને સ્વામીએ એક ચિઠ્ઠી લખીને મોકલી. પત્રોની અંદર, ચિઠ્ઠીની અંદર લખ્યું હતું બ્રહ્માનંદ સ્વામી, સુણો

એ સમયને વિશે ટોપી પહેરવી ને, કોઈ ટોપી નહોતું પહેરતું. અંગ્રેજ સરકાર આવી પછીથી જનસમાજની અંદર ટોપી પહેરવાની થઈ, કારણ કે એ લોકો ટોપી પહેરી અને વેરો ઉઘરાવતા હતા. અને એ વખતે કહેવત પડી ગઈ હતી, ટોપી પહેરામે ત્રણ ગુણ, લીએ વેરો લીએ વેઠ. જે કંઈ ખેડૂત લોકોએ કંઈક ખેતીનો પાક ઉત્પન્ન કર્યો ને એમાંથી વેરો લેવાનો હોય ને એ ઉઘરાણી કરવાની હતી.

0: કોઈ ટોપી પહેરતું નહીં.
1: સાહેબ સાહેબ સૌ કહે ને સુખે ભરે પેટ, ટોપી પહેરીને આવે ને એને બધા સાહેબ કે સલામ ભરે.
0: પણ આ સંતોએ પણ ટોપી પહેરેલી, અને સંતોએ ટોપી પહેરી પછી
1: આ પ્રમાણે
0: શું કહેવાય, સમાજની અંદર થોડી પ્રતિષ્ઠા વધેલી.
1: એક ટોપીનો જ પ્રસંગ આમ તો મુક્તાનંદ સ્વામીનો છે, પણ આ પ્રસંગને અનુરૂપ છે.
0: મહારાજની આજ્ઞાથી સંતો આવી રીતે ઘરે ઘરે ફરતા હતા ત્યારે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીનું મંડળ અમદાવાદમાં છે, દરિયાપુરનો જે ઘુમ્મટ છે ત્યાં આગળ ઉતરેલું, ભિક્ષા માગવા માટે જતું હતું. એકવાર ગામમાં ભિક્ષા માગવા માટે જાય છે અને કોઈ દ્વેષીએ સ્વામીને ભિક્ષા તો આપી, એની સાથે સાથે સ્વામીનું પૂજન કર્યું, અને પૂજનની અંદર કાંતિલ ઝેર ચંદનની અંદર નાખેલું, અને એ ચંદન વડે સ્વામીના કપાળની અંદર અર્ચા કરી. જેવું મુક્તાનંદ સ્વામીના કપાળે ચંદનની અર્ચા થઈ અને તરત જ ચામડી આખી, જેમ કોઈ માણસ દાજો હોય ને ચામડી ઉતરી જાય એવી રીતે આખી ખોળ ઉતરી ગઈ. સ્વામી જીવ્યા ત્યાં સુધી આ વિષની ઝેરની અસર એમને રહી. શરૂઆતના દિવસોમાં મહારાજને ખબર પડી કે આવું સ્વામીને થયું છે, એટલે પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે કપાળ ઢંકાય કાન ઢંકાય ને એવી ટોપી હંમેશા પહેરી રાખવી, જેથી એ ભાગની અંદર થોડો છાંયો રહે. ગઢડાથી વરતાલ જતા રસ્તાની અંદર બધા સંતો સાથે છે, મુક્તાનંદ સ્વામી આવી ટોપી પહેરી છે અને બીજા બધા સંતો ટોપી રહિત છે. ગામની ભાગોળથી સંતોનો સંઘ નીકળતો હતો, કોઈ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે બધા સ્વામિનારાયણના છે, ના એક બાવો મુંડિયો છે, આ સ્વામિનારાયણનો નથી. એકવાર બે વાર એવી રીતે મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું એટલે એમને ટોપી ઉતારી નાખી. પછી બધા સરખા બધાની સમાન થઈ ગયા, પરંતુ ટોપી ઉતારવાને કારણે સૂર્યનો તાપ અસહ્ય લાગવાથી વરતાલ પહોંચ્યા ત્યાં સુધી એમને તાવ આવી ગયો અને શરીરે જરા મુશ્કેલી થઈ. એમના સેવક સંતોએ મહારાજને વાત કરી કે મહારાજ આપની આજ્ઞા હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામી ટોપી પહેરતા નથી. મહારાજે સ્વામીને બોલાવીને કારણ પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, જે ટોપી પહેરવાથી શરીરને સુખ સુવિધા થતી હોય પણ તમારા મટી જવાતું હોય એવી ટોપી અમારે પહેરવી નથી. એવી ટોપી હું નહીં પહેરું, હું ટોપી પહેરું ત્યારે બાવો કે મુંડિયો કહેવાઉં છું, હું સ્વામિનારાયણનો નથી કહેવાતો. મહારાજે કહ્યું કે સ્વામી તમે ટોપી પહેરશો ને ત્યારે તમે હવે સ્વામિનારાયણના કહેવાશો અને બીજા બધા સંતોના તમે મુખ્ય છો ને મુખ્ય, એવું તમને લોકો હવે કહેશે, તમને બાવા કે મુંડિયા નહીં કે, અમારી આજ્ઞા છે જાઓ ટોપી પહેરો. બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતે આ પદ લખી અને મોકલ્યું ને પદની અંદર છેલ્લી પંક્તિમાં લખ્યું હતું, આર્દ ભાવે દીનતાથી મહારાજને અંતરથી પ્રાર્થના કરે કાંઈ

મહારાજે પદ સાંભળ્યું, ખેડૂતને કહ્યું તું જલ્દી જા અને સ્વામીને અમારી પાસે બોલાય. સ્વામી આવ્યા, મહારાજ ભક્તિભાવપૂર્વક એમને ભેટે છે. ત્રણ ત્રણ મહિનાથી મહારાજના દર્શન નથી થયા, એમનું જે દુઃખ છે એ દુઃખ મહારાજ બ્રહ્માનંદ સ્વામી તરત ભૂલી જાય છે. અને મહારાજ કહે છે કે સ્વામી હવે તમે અહીંયા જ અમારી સાથે રહો. આવી બ્રહ્માનંદ સ્વામીને મહારાજની વિશે પ્રીતિ હતી. છતાં પણ પ્રથમના 44ના વચનામૃતની અંદર મહારાજે પ્રીતિની વાત પૂછી, સ્નેહનું લક્ષણ શું? બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો કે પિંડ બ્રહ્માંડથી નિષ્પુર રહેવું એનું નામ સ્નેહ. વ્યાખ્યા 100એ 100% સાચી છે, જવાબ 100એ 100% સાચો છે. પિંડ અને બ્રહ્માંડ, પિંડ એટલે પોતાનું શરીર અને બ્રહ્માંડ એટલે સમગ્ર જગત, આ બંનેથી નિષ્પુર રહેવું એનું નામ વૈરાગ્ય એટલે સ્નેહ કહેવાય.

મહારાજે પણ આવી જ વાત શિક્ષાપદને સ્નેહો સ્નેહની વ્યાખ્યા વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણેતર વસ્તુ છું. વાત સાચી છે, પરંતુ શ્રીજી મહારાજ ભરી સભાની અંદર સંતો ભક્તોની વચ્ચે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સ્વામી તમને તો સ્નેહની દિશ જ ન જડી. બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે હા મહારાજ આપ ઉત્તર કરો. પછી મહારાજ ઉત્તર કરે છે, ઉત્તર વાંચીએ તો જેવું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે એવું જ છે, પણ ભગવાનના શ્રીમુખથી આવ્યું છે. એમણે મહારાજને એવો તર્ક ન કર્યો કે મહારાજ મેં જે કહ્યું ને તમે કહ્યું એમાં શું ફરક છે, મેં પાણી કહ્યું ને તમે વોટર કહ્યું એમાં ફરક શું છે. આવા બ્રહ્માનંદ સ્વામી નિસ્તર્ક બુદ્ધિ, ભગવાન જેમ કે એમ કરવું. દુષ્કાળના જે પ્રસંગો ચાલી રહ્યા છે, મહારાજ દાદાના દરબારની અંદર છે અને એક એવો જ ભક્ત મહારાજને અંતરથી પોકારી રહ્યો છે અને મહારાજ પણ ગઢપુરથી રિસાઈને, આમ તો એમને જવું હોય ત્યારે ઘણી બધી યુક્તિઓ કરે ભગવાન છે ને, મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઉચરે, એ કોઈના બંધનમાં ના આવે. ભગવાન એક આવું ચરિત્ર કરીને ગઢપુરમાંથી છાના છતરાયા નહીં છાના એકલા નીકળી જાય છે અને ગઢપુરવાસીઓને ખબર પડે છે કે મહારાજ ગઢડામાં નથી, ચારેય તરફ તપાસ કરે છે પરંતુ ક્યાંય મળતા નથી. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર્ય વગેરે મહારાજને શોધવા માટે નીકળે છે. જો એમની વૃત્તિ કેવી છે કે ભગવાન ક્યાં ગયા, એ ભગવાનને તો ખબર હોય અંતર્યામી પણ એ કોણ ક્યાં છે એમ, પણ ભક્તને ખબર પડી જાય કે ભગવાન ક્યાં છે અને અહીંયાથી ગયા તો ક્યાં અહીંયા જ હશે

છે. કણોતરની અંદર જ્યારે મહારાજ જાય છે ત્યારે પ્રસંગ એવો બને છે કે વેજો અને શાર્દુલ બે ભાઈઓ છે, તો મહારાજ પહેલાં વેજાના ઘરે જાય છે. વેજાના ઘરે જઈને મહારાજે જોયું કે એમના ઘરે પણ આવી રીતે સંતા એવું બરાબર હતું નહીં, એટલે પછી મહારાજ ત્યાંથી શાર્દુલના ઘરે જાય છે. શાર્દુલના ઘરે જવા માટે વચ્ચે બે ભાઈનું ઘર બાજુબાજુમાં વચ્ચે નાની એક દિવાલ હતી. મહારાજ ઘરેથી આમ બહારે નીકળી અને એના ઘરે જવાને બદલે નાની જે દિવાલ હતી ને એ દિવાલ કૂદી, સૌરાષ્ટ્રની ભાષામાં કે ટપી ગયા, કૂદી અને શાર્દુલના ઘરે ગયા. બન્યું એવું કે એમના પગની અંદર જે મોજડી પહેરી હતી ને એક મોજડી આ વેજો જે હતો એના ઘરની અંદર પડી રહી, એક મોજડી મહારાજના પગમાં રહી. એટલે મહારાજે કહ્યું પેલી બીજી મોજડી મને આપ. વેજો કે મોજડી તો નહીં આપું, પણ તમારા પગમાં જે મોજડી પહેરી એ મને આપો, નહીંતર હું કોઈ આવશે એને કહી દઈશ કે સ્વામિનારાયણ અહીંયા છે. હરિલીલામૃતની અંદર આ પ્રસંગને બહુ સારો લખ્યો કે જે નીચી જાત હોય ને એના પેટની અંદર વાત ટકે નહીં. ખાનગી કોઈને રાખવાનું હોય ને જો તમે કીધું ને આ કોઈને કહેતો નહીં તો સમજી લેવો બધાને કહેશે ને એટલું કહેશે કે આ કોઈને કહેતો નહીં. જેને જેને વાત કરે એને કહેશે કે જો આ તને જ કહું છું તું કોઈને કહેતો નહીં, એ બીજાને કે હું તને કહું છું તું કોઈને કહેતો નહીં. નીચી જાતિની અંદર પેટમાં વાત ટકે નહીં. મહારાજે જોયું કે આને ટાણે યુક્તિ કરી, અને ભગવાન અંતર્યામી પણ જાણતા હશે કે બ્રહ્માનંદને સુરાખાચરને અમને તપ લેવા માટે આવી રહ્યા છે, એટલે મહારાજે પોતાની મોજડી આપી દીધી. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર વેજાના ઘરે આવીને ઊભા રહે છે. સ્વામિનારાયણ અહીંયા છે, એના બોલવામાં જ એવા ગેંગે ફેફે થાય છે ને, સમજી જાય છે કે અહીંયા જ છે. પણ એમના ઘરે તપાસ કરી મહારાજ ત્યાં ના મળ્યા. બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર સાધુના ફળિયામાં જઈને અડ્ડો માર્યો.

જશે નહીં. એટલે મહારાજે યુક્તિ કરી અને આ વાઘરી જ્ઞાતિના જે બૈરાઓ હોય એમના ઘરના જે કપડાં હોય ને એવા મહારાજે કપડાં શરીર ઉપર ધારણ કર્યા. કરણીબાના પ્રેમથી મહારાજે એકવાર ધમડકાની અંદર આ પ્રમાણે સ્ત્રીના વસ્ત્ર ધારણ કરેલા. શરૂઆતની અંદર એભલ ખાચરની ઉપાધિને કારણે દાદાના દરબારની અંદર મહારાજ હતા અને એકવાર સ્ત્રીના કપડાં મહારાજે પહેરેલા. આજે ત્રીજી વાર મહારાજે આ કુટુંબના કપડાં પહેર્યા, સ્ત્રીનો વેશ ધારણ કર્યો. અને સ્ત્રીઓ આમ નીકળે ને એની સાથે સાથે મહારાજ પણ ઘરમાંથી બહાર નીકળી ગયા. સુરાખાચર મહારાજની આજ્ઞા પ્રમાણે યતિ છે. બ્રહ્માનંદ સ્વામી પણ યતિ અને સુરાખાચર પણ યતિ. આ અમારા યતિ આવ્યા. બંને યતિઓ મહારાજની ભાળ કાઢવા માટે અહીં આવેલા છે. સુરાખાચરે જેમ લક્ષ્મણજીએ સીતાજીના પગ જોયા હતા ને એવી રીતે શરીરના ઉપરના ભાગમાં તો દ્રષ્ટિ ન કરી, પરંતુ એમને 100% ખાતરી થઈ ગઈ હતી કે અહીંયા જ મહારાજ છે. એટલા માટે યતિ હોવા છતાં પણ ભગવાનને શોધવા માટે, ભગવાનની ભાળ કાઢવા આવ્યા છે ને એટલા માટે એમણે નીચે દ્રષ્ટિ કરી અને ચાલ જોઈ. સ્ત્રીઓની ચાલ અને ભગવાનની ચાલની અંદર ઘણો ફરક હોય. જુઓ છબી

ને ભગવાનની જે ચાલ છે ને ચટકંતી ચાલ હોય, એની આખી ચાલવાની રીત જુદી. એટલે સુરાખાચરને ખબર પડી જાય છે કે આ મહારાજ છે, અને મહારાજને એવી રીતે બોલાવે છે. મહારાજ પણ પામી જાય છે કે આ હવે અમે ગમે તેવા વેશ પલટો કરીશું કે ગમે તે કરીશું, પરંતુ અમને છોડવાના નથી. પછી મહારાજ આ પ્રમાણે એમને દર્શન આપે છતાં થાય છે. એ પ્રસંગે બ્રહ્માનંદ સ્વામીએ એક અદ્ભુત પદ બનાવ્યું, વાતલડી રોહને રાતલડી વાલા પૂછું એક વાતલ. આમ તો ચાર પદ છે, આ ચોથું પદ છે. વાતલડી રોહને રાતલડી વાલા પૂછું એક વાતલડી. મહારાજ તમે આ શું કર્યું? મોરલડી સાટે મારા મોહન દીધું વેલણ કેણે દાતરડી. તમે ઉતાવળમાં ને ઉતાવળમાં સ્ત્રીના કપડાં તો પહેરી લીધા, પણ તમે શરીર સામે તો જુઓ. તમે અધરોષ્ટ પર જે મોરલી ધારણ કરો ને, એ મોરલીને બદલે અત્યારે વેલણ આવ્યું, મોરલી પડી રહી છે તમારી. પીતાંબર સાટે મારા પ્રીતમ સાડી ઓઢી નવી ભાતરડી. તમે શરીર ઉપર હંમેશા જે પીતાંબર પહેરતા ને, તમારા શરીર ઉપર તો જુઓ પીતાંબર નથી, આ તો સાડી આવી ગઈ છે. છેલ્લે બ્રહ્માનંદ સાંકે, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. કોને? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતરડી. ખરેખર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન કો ખુદા કો કિસકી અદબ. મારા તમારા જેવો હોય ને, આપણે આવી રીતે ન વર્તી શકીએ. આપણી ઇમ્પ્રેશનમાંથી આપણે બહાર જ નથી આવતા. સામેની વ્યક્તિને કેવું લાગશે સમગ્ર એ વિચારથી જ આપણું જીવન જીવાય છે. એક ભગવાન અને સંત એવા છે કે સ્વ સ્વરૂપની અંદર સ્થિત થઈ અને પરમાત્માના સ્વરૂપની અંદર લીન રહે છે. એને લોકની કંઈ પડી જ નથી. લોકોની જેને ન પડી હોય ને, એ જ આવી અલમસ્તાઈથી જીવન જીવી શકે. એટલે બ્રહ્માનંદ શું કહે છે? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. મહારાજ તમને પણ મનમાં શંકા કે સંશય ન થયો કે લોકો મને ભગવાન કહે છે, હું આવું કરું તો લોકો મને શું કહેશે? અને બીજી રીતે બ્રહ્માનંદ સ્વામી પોતાને કહે, મહારાજ તમે ગમે તેવા વેશ ધારણ કરો કે ગમે તેવા કેશ વધારો,

સુખદેવજી ભગવાનના લીલા ચરિત્ર સંભાળતા અને દસમ સ્કંદની અંદર ગોપીઓના ચીર હરણને કુબજાના ઘરનો જ્યારે પ્રસંગ આવ્યો ને, ત્યારે પરીક્ષિત અન્નશનનો ત્યાગ કરી મોક્ષ માટે જ કથા સાંભળતા છતાં પણ ભગવાનના ચરિત્ર જોઈ સકથમ ધર્મ સેતુ નામ, ધર્મના ધરતલ રક્ષક એવા ભગવાને પરદારાનો સંગ કેમ કર્યો એવો મનની અંદર સંકલ્પ થયો અને પરીક્ષિત સુખદેવજી પામી ગયા કે પરીક્ષિતનું મન વિચલિત થઈ રહ્યું છે, સાઇડ ટ્રેક ઉપર જઈ રહ્યા છે.

ભગવાનના ચરિત્ર સાંભળીને આવું થાય. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ આપની કૃપા છે, આપ ગમે તેવા ચરિત્ર કરો, પરંતુ એને વિશે અમારું મન સંશય કરે નહીં. પંચાળા નરેશ ઝીણાભાઈ મહારાજને વારંવાર કહેતા કે મહારાજ, દાદાના દરબારમાં જેવો ફૂલદોળનો ઉત્સવ કર્યો એવો ઉત્સવ એક અમારે ત્યાં પણ કરો. મહારાજ કહ્યું, સમય આવે તમારે ત્યાં પણ એવો ઉત્સવ કરીશું. ઝીણાભાઈ પણ ખરેખર મહારાજના અનન્ય એવા ભક્તો હતા. ભગવાન પ્રત્યેની એવી લાગણી પ્રેમ, ભગવાન પ્રત્યેનું એવું અનન્ય જોડાણ હતું. એમના ભક્તિભાવથી મહારાજ એક ફૂલદોળનો ઉત્સવ પંચાળા કરવાનું નક્કી કરે છે. દરબાર ઝીણાભાઈએ ઉત્સવની સંપૂર્ણ તૈયારી કરી. મહારાજ સંતો ભક્તો સહિત પંચાળા પધાર્યા છે. હુબળી નદીને કાંઠે આ પ્રમાણે મહારાજે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ઉત્સવની બધી તૈયારી થઈ છે. મહારાજ સંઘ સહિત પધાર્યા છે અને અહીંયા આગળ ઉત્સવ થવાનો છે. સંતો ભક્તોની એવી ઈચ્છા હતી કે મહારાજ જેમ ભગવાન કૃષ્ણએ ભક્તોની સાથે રાસ રમ્યા એવી રીતે આ પૂનમની રાતે આપ અમારી સાથે રાસ રમો. મહારાજ એમાં પણ સંમત થયા અને ગામની ભાગોળે એને માટેની બધી તૈયારીઓ થઈ. બધા સંતોના અંતરમાં આનંદ છે કે મહારાજ આવી રીતે આજે આપણી સાથે રાસોત્સવ કરવાના છે અને બીજે દિવસે ફૂલદોળ ઉત્સવ થવાનો હતો. પૂનમને રાત્રે મહારાજ સંતો ભક્તોની સાથે રાસ રમવાના છે. કચ્છ ભુજના ધુવા બરાઉ ગામના ભક્તોએ મહારાજને પોશાક પહેરાવેલો. એ પોશાક પહેરી અને મહારાજ રાસ જ્યાં રમવાના છે ને એ

એ પદની અંદર કે છે, રૂડો રાજે છે નલવટ રે સખી આ

કરતા. હવે કાપડ છે ને એ મીટરથી મપાય, અને પાણી છે લીટરથી મપાય, અને સત્સંગી કહીએ તો મપાય દાસભાવ. એનો જેટલો દાસભાવ આ સત્સંગમાં રહે, બાપભાવ નહીં. આપણે એ રીતે જ વર્તતા હોય છે સત્સંગમાં. આમ સત્સંગનો કેફ એ રીતે નહીં, જેમ ગુણાધ્યાન સ્વામી જેમ મહારાજનો મહિમા સમજે એટલે વધારે દાસ થાય. એટલે સ્વામીની વાત તો છે જ નહીં, પણ બીજા હરિભક્તો જેમ જેમ મોટો પાવે એમ એમ એમ દાસ થાય, બાપ ના થાય. અને આપણે જેમ જેમ મોટો પાવે આમ બીજો રંગ લાગતો હોય, એ ખોટો ને. સત્સંગમાં દાસભાવ, મહારાજે વાત કરી, સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. કેટલો દાસભાવ છે એના ઉપરથી માપ કાઢતા મહારાજ, કે આ સત્સંગ કેટલો છે, કેટલો દ્રઢ છે, કેટલો કાચો છે, પાકો છે. એના દાસભાવથી બીજે કોઈ વસ્તુથી મહારાજ નક્કી ના કરે. લીટરથી પાણી મપાય અને મીટરથી એમ હરિભક્તનો માપમાં માપ કાઢવો હોય તો મહારાજ દાસભાવથી કહે, કેટલો દાસભાવ છે, આટલો છે, આટલો છે, એમાંથી મહારાજ માપે. પણ માપે એટલું નહીં, જો સત્સંગ દાસપણું જોઈને શેરી જનોનો સત્સંગ નક્કી થાય. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરી પ્રીતિ રાખતા. બોલો, મીટર લીટર તો બધું એમાં કંઈ તથ્ય નહીં હતો, પણ આ કેટલો ફાયદો, ભગવાન પ્રીતિ રાખે તમારી સાથે, એ જ કરવાનું છે. કારણ તો એમાં નંબર લાગે છે આપણને, દાસભાવ જેટલો દાસ થયો એટલે ભગવાન તમારી સાથે પ્રીતિ રાખે, જે કરવાનું છે થાય. સત્સંગ દાસપણું જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. પછી બીજું આગળ, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષ ટળે તેની ચાળ અંતરેપણે રાખતા. પછી વધારણ, એના દોષો ટળે અને શુદ્ધ થાય, અંતર શુદ્ધ થાય, અને એ બધી અંતર શુદ્ધ થાય, દોષો ટળે તે ચાળ રાખતા, અંતરે પણ યાદતા રાખતા. એટલે રૂબરૂ મળવાનું ના હોય, પણ જેમ આપણે બે દીકરા હોય પરદેશમાં હોય, અમેરિકા હોય, તો નજર ક્યાં હોય? તો દીકરા માટે ને બોલો, બીજો ગમે એટલો હોશિયાર હોય ઠીક, પણ તમારા દીકરા માટે ગમે એવો વાંકો ચૂકો હોય પણ તો એના દ્રષ્ટિ રહે. એટલે મારા અંતરે પણ એટલે રૂબરૂ મળે ને એ રીતે નહીં, તમે ગમે ત્યાં હો, પણ ભગવાન આ દાસભાવ હોય અને તમે ગમે ત્યાં હો દુનિયાને છેડે, પણ ભગવાન દ્રષ્ટિ રાખે તમારો અને તમારા દોષો ટાળે, બધું અંતરેપણે બધું મારા કરે. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. જેવા એટલે દાસપણું બહુ મુદ્દો છે. દાસપણું આવ્યું ને તો બધું મહારાજ બધી રીતે તેને રક્ષા કરે. બધું જો આપણે સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનો

માં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શેર પ્રીતિ રાખતા, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખતા, જૂનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. બધું જ દાસ ફળવા માલ છે. બાપ થવાની, બાપ થવા તો ખોવાનું છે બધું, ઢગલા બધું. એટલે જરાક અહંકાર આવે, અહંભાવ આવે આપણે સત્સંગ કરવામાં, કોઈ પણ રીતે એ ખોટનો ધંધો છે. નિષ્કવટ પણ હોય એ તો અમૃત જેવો ગુણ છે. એટલે ભગવાન સાથે અંતર ના રાખે, જેવું છે એવું વર્તે, એટલે એ અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, અને કપટ એ વિષ છે. કપટ, ભગવાન સાથે કપટ. એક સોની મહાજન હતા, પછી અહીંયા કોઈની વાત નથી હોય તો, એટલે શ્રીજી મહારાજને રસોઈ આપી તો મૂળજી બ્રહ્મચારી છે ને, જેની રસોઈ હોય એને પ્રસાદી પાછી આપે. તો મહારાજે તે દિવસ આપી નહીં, પ્રસાદી આપી નહીં. મૂળજી બ્રહ્મચારી મૂંઝાયા, મહારાજ ઓલા હરિભક્ત પ્રસાદી માગશે, તમે તો બધું જમી ગયા. મહારાજ કહે કે કોની રસોઈ? કે ઓલા હરિભક્તની. હું તો મારું જમ્યો છું, એ કોઈની રસોઈ હતી હતી નહીં. તો ઓલા હરિભક્તને બોલાયા કે તારી રસોઈ હતી? મહારાજ કે ના. મહારાજ આગળ કપટ ના ચાલે. બધા સંતો બધા કાર્યાણીમાં તલાવ ખોદાવતો હતો, એટલે મહારાજ બધાને પ્રસાદી પ્રસાદીમાં તો ઉગાડેલા મગ હોય એ પ્રસાદી બહુ. પણ તો એ આ લોકો બે સાધુ હતા, ગારો ચોપડી દીધો કે સેવા કરી એવું લાગે. લાઈનમાં આમ મહારાજે નાક બીડી લીધું, અને આગળ જતા હતા. મારે કે આ લોકોને ગારો છે, એ તો ચંદનની વાસ આવે છે, તમારી દુર્ગંધ આવે છે, ગમે એમ હોય. એટલે સમજી ગયા, એટલે ભગવાન આગળ કપટ ના ચાલે. અને એવું કરવું જ નહીં. ભગવાનને છેતરવાની વાત એ મનમાં વિચાર તો ટાળી નાખશો. ભગવાનને સંત અત્યારે તો આપણે શાસ્ત્રીમાં યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ એમની વાત છે, એમની આગળ કપટ ના રાખતા. બધા નિષ્કપટ થવા જાય તો એ કપટ રાખે, અડધું પડધું બોલે, આખું નિષ્કપટપણું જેમ છે એમ, એ તો બધું જાણે છે. પણ તો આપણને લાશ શરમને લીધે રાખતા હોય. ગુણ માતા ઉત્તમ ગુણ છે, કપટ વિષ છે. જેનામાં શરીરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. જો પાસે હોય, ઊભો હોય, મહારાજ બોલાવે તો એ અંતરથી ત્યાગ. મોટા માણસ હોય એટલે રાખવું પડે, પણ કપટી હોય એટલે એનો ત્યાગ મહારાજ કરે અંતરથી. જે અપમાન થવા છતાં શોક પામતા નથી, બહુ મોટી કલમ છે. તમે અપમાન તો એ બે શબ્દ કોઈ કે ભગવાન નહીં, હરિભક્તો હરિભક્તો અંદર વાત કરે તો

અને એમાં ધક્કો લાગે, સત્સંગ મૂકીને જતો રહે. પણ મારે કે જે અપમાન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. જો મરણના સગાવાલા કેવું, એટલે આ સત્સંગમાં માન અપમાન એટલે દાસ ભાવમાં બધું આવી જાય. એમાં તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. બીજા ભેગા રહેતા હોય પણ કપટી હોય અને માન અપમાન લાગતું હોય, ભલે ભેગા રહેતા હોય, ભગવાન તો બધાને રાખે, પણ મને કે આનંદ થાય નહીં. ઉપરથી દેખાડે એને આગળ લેવા હોય તો બધું કરે, પણ મારાને આનંદ થાય નહીં. એટલે અહીંયા શુદ્ધ ભાવ જોઈએ. કપટ બીજા બધા આડું અવળું મારે ગમે જ નહીં. શુદ્ધ ભક્તિ હોય એકદમ એ ભગવાનને ગમે, અને એ કરવા જેવું છે. અનંત જન્મના અંતે આ સત્સંગ મળ્યો અને પછી ભગવાનને છેતરીએ શું ધોર્યું હવે. એટલે ભગવાનના સંત આગળ તો બધું જેવું છે એવું જે એ કરયોગી અપાસન લખણી કરતા હતા. એક હરિભગતનો પગાર 1200 હતો અને 700 કહ્યો, મારે 700. તો બાપા કહે કે જાઓ 800 થઈ જશે. તો એવું જ થયું, એની નોકરી ગઈ. પછી ફરી વાર એને આટલા 700 પગારમાં આવવું હોય તો આવો કહે. એટલે જો આ કપડ 1200 કહ્યો હોય તો સ્વામી 1500 કહ્યો હોય, એ પોતાનું કપડ પોતાને જ નડ્યું. તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. ધર્મે યુક્ત ભક્તિ જેનામાં હોય તેના અમે વશ વર્તીએ છીએ. બસ ધર્મયુક્ત ભક્તિ હોય, ધર્મયુક્ત ભક્તિ જેનામાં હોય તેના અમે વશ વર્તીએ છીએ. કામ થઈ જાય, જે કરવાનું છે એ થઈ જાય. સેદાન સાંઈ મહારાજ.

0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે કારખાના કરવાની રીતિ. મહારાજે કહેલ છે સાવજ હોય તે દિવસમાં 3 તલપું નાખે ને તેમાં આહાર મળે તો ખાય, ને નાણાં છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું, ને પછી પાછું 6 મહિને કે વરસ દાડે બીજું કરવું. પણ નાણાંની પેઠે નિરંતર 12 માસ ન કરવું એમ કહ્યું હતું. સ્વામીએ કહ્યું કારખાનું તો કરવાનું છે, ખાવા પીવા માટે જોઈએ બધું, પણ રીત બતાવી કે કઈ રીતે કારખાનું કરવું કે જેમાં બંધન ના થાય અને મોક્ષમાં વિઘન ના આવે, એ રીતે કારખાનું કરવાની વાત કરી. કારખાનું કરવાની મહારાજે કહેલ છે સાવજ હોય તે દિવસમાં 3 તલપું નાખે. 3 સિંહ હોય એ 3 છલાંગ મારે, અને એમાં જો શિકાર આવ્યો તો આવ્યો, નહીં તો ના આવે તો કાંઈ નહીં, હુઈ રહે પડી રહે, પણ બીજો ફેરો ના કરે. અને આ નાણાં છે તે તો આખો દિવસ દોડતા ફરે. હિંસક પશુઓની ઉતરતી જાત વરુઓ એ નાણાં કહે. નાણાં છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું, ને પછી પાછું 6 મહિને કે વર્ષ દાડે બીજું કરવું. અત્યારે તો બધું રંગ ઢંગ બધું ફરી ગયું છે. દિશકાળ પ્રમાણે, પણ દિશકાળની વાત તો બરાબર છે, એ કરવું પડે. પણ ધ્યાન રાખવું કે આપણે કારખાનું કરવા નથી આવ્યા, આપણે કરવા મોક્ષ કરવા માટે આવ્યા, અને મોક્ષ માટે આ મનુષ્ય દેહ મળ્યો છે તે રહી ના જાય, અને એક બાજુ એક ઢાળો ના રહી જાય એ ધ્યાન રાખવું. તે જીવનના અંતે ઘડી ના થાય, એ તો રોજ એટલે થોડું થોડું વારે અંતરદૃષ્ટિ કરવી પડે. નહીં તો આપણે કે જીવનના અંત છે ત્યારે જોઈ લઈશું. અને મહારાજે કહ્યું છે કે છેલ્લી ઘડીએ પણ આ વૃત્તિ ભગવાનમાં ચોંટી જાય તો પણ એ વિશ્વાસ ના કરવાનો. એ તો આપણે ભગવાન ભજવાન માટે, કેમ કે મનુષ્ય દેહ જ ભગવાન માટે મળ્યું છે, એ કોઈ બીજા કારણથી નથી મળ્યું. તો જેવા કોઈ કામકાજ કરવા નીકળ્યો હોય તો એ કામકાજ પાર પાડે, અને એમાં વિઘન ના આવે એ ધ્યાન રાખે. તો એમ આપણે આ મોક્ષ માર્ગે ચાલ્યા છે તે વિઘન ના આવે એ જોવાનું, એવી રીતે કારખાનું કરવાનું કે તપાસી જોઈએ અંતરદૃષ્ટિ કરીને કે આટલું કામ કરવાથી આ થાય આ થાય આ થાય, પણ મોક્ષ આપણું કાર્ય છે એ ધ્યાનમાં રાખવાનું, બધી ગોઠવણી કરવી. તે સાવજની પેઠે 1 મહિનો કરવું, ને પછી પાછું 6 મહિને કે વર્ષ દાડે બીજું કરવું. સ્વામીએ તો બહુ લાંબી મુદત આપી. એક મહિને કરી પછી છ મહિને કરું. અને જે મુમુક્ષુ હોય, ખપવારો હોય એ હોય. ને આજે તો બહુધા આપણે વ્યવહાર જ મુખ્ય થઈ ગયું છે. અને ભાઈ મોક્ષ થાય કે ના થાય એ બેલેન્સમાં રાખી, અને મુખ્ય વ્યવહાર બધું થઈ ગયું છે. પણ નારાયણ પાછી નિરંતર બારે માસ ના કરવું એમ કહ્યું હતું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. પ્રતિલોમ પડે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમ પડે ભગવાનનું ધ્યાન કરવું એ તેમાં સુખ છે. પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. પ્રતિભલે અંતર્દૃષ્ટિ આપણે વારે નિરંતર અંતર્દૃષ્ટિ કરવી, હૃદયમાં સંકલ્પ સામું જોવું. અહીંયા કેવા સંકલ્પ ચાલે છે, મારે કેવા સંકલ્પ કરવા જોઈએ અને કેવા ચાલે છે, કેવા થઈ રહ્યા છે એ અંતર્દૃષ્ટિ કરીને પાછું વળી દોડ દોડ ના કરવું, બ્રેક મારવી અને પાછી વળીને જોયા કરવું. ને તેમાં જ સુખ છે તે પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી. પાછું વળીને પાછી દ્રષ્ટિ કરીને અંતર્દૃષ્ટિ કરીને જોવું, દોડ દોડ ન કરવું. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. પાછું વળીને જોવું, જોતા રહેવું એ અભ્યાસ. ખાલી વિચાર નહીં, અભ્યાસ એટલે વારે વારે ઘૂંટાય એ વસ્તુ એ અભ્યાસ કહેવાય. માટે પ્રતિલોમને નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. એ મારે કે સિદ્ધાંત વાત તો આ જ છે કે આપણે ટૂંકમાં મનુષ્ય દેહ શા માટે મળ્યો છે એ ચૂકી જાય તો બધું ખેલ ખતમ. તો બધું તો આનંદ જન્મ લીધા એમાં બધું એ જ કર્યું છે. પ્રતિલોમ કર્યું એ બીજી પ્રાપ્તિ પ્રતિલોમ કર્યું છે. પણ જે મહારાજ સ્વામી મળ્યા છે એ મોટી પ્રાપ્તિ, એમાં તો જરૂર કરવું પડે પ્રતિલોમ. અને એમાં જ સુખ છે, મારે કહ્યું પ્રતિલોમમાં જ સુખ છે. પાછી દ્રષ્ટિવાળીને તમે દોડ દોડ ના કરો, વ્યવહાર માર્ગે, ધર્મને માર્ગે દોડવું, સત્સંગને માર્ગે દોડવું એ તો સાચું છે, એ સારું છે. તો એ પ્રતિલોમ એવી રીતે કરવી કે સત્સંગને માર્ગે દોડાય અને વ્યવહારને માર્ગે બ્રેક મરાય, એ રીતે પ્રતિલોમ દ્રષ્ટિ કરી. તે વચનામાં તો મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે. પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. ટૂંકમાં જ્ઞાન એટલે એવી સમજણ કે મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે અને આપણે મોક્ષ માર્ગે સારધાર ચાલ્યા જ કરીએ, એવી રીતે પ્રતિલોમ કરવી. અને પ્રતિલોમમાં સુખ છે, કાંઈ બીજા વાતમાં સુખ નથી. પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખો, પ્રતિલોમનો અભ્યાસ નિરંતર. અભ્યાસ એક મહિનો વાંચે અને 15-5 દિવસ ગેપ, એવું નહીં, નિરંતર અભ્યાસ. એનો અભ્યાસ પણ નિરંતર. એક તો અભ્યાસ એટલે કે વારે વારે ગોઠાય એ અભ્યાસ કહેવાય. અને એમાં નિરંતર અભ્યાસ કરો, સારી રીતે અભ્યાસ કરો એ વાત આવી. તે વૈષ્ણવાતમાં મહારાજે કહું, બહુ ઠેકાણે કહું છે. વૈષ્ણવાત આખી અંતર્દૃષ્ટિની જ વાત છે. પ્રતિલોમપણે આપે વ્યવહાર માર્ગે એવા ચડ્યા છે, એવા ચડ્યા છે, અનંત જન્મથી ચડ્યા, એ બ્રેક મારવાની છે અને ડાયવર્ઝન આપવાનું છે. ડાયવર્ટ આપે ભગવાનને માર્ગે ચાલવાનું છે. એ રીતે પ્રતિલોમ દૃષ્ટિ એના એમાં જ સુખ છે. નહીં તો દોડ દોડ કરીએ અને કાંઈ હાથમાં ના આવે, એટલે એવું થાય. આમ સંસાર જો નેપોલિયન એટલા આખી દુનિયાને સર કરેલું અને ખૂબ ભાવશ હતો, બુદ્ધિશાળી હતો, પણ તો એને કહું કે જિંદગીના તો આ મેં કર્યું, આ સરવારો કાઢો, તો હવે નેપોલિયન જેવા એને પણ તો આપણે શું સરવારો કાઢવાનો છે. તો એ માર્ગે વ્યવહાર માર્ગે બહુ સાવધાન રહેવું, એ માર્ગે લપસી ના પડાય. અને આપણે તો મોક્ષ માટે છીએ. જો આપણે જન્મ લેવાની સાથે આ સમજ આવી જાય કે હું તો મોક્ષને માર્ગે મોક્ષ માટે જ આવ્યો છું, મોક્ષ માટે જન્મ ધર્યો છે, તો એ ઉત્તમ સમજણ કહે અને એ ઢાળ ઉપર ચાલ્યો જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજો. અનંત કોટી બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. બધા એક એક બ્રહ્માંડમાં મૂર્તિઓ તો હોય, પણ સ્વામી મહારાજે કહ્યું કે એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ત્રણ વાત સર્વ કરતા મુખ્ય રાખવી. વાતો તો બધી ઘણી રાખવી છે, રાખવાની છે, પણ ત્રણ વાત મુખ્ય રાખવી કે જેમાં બધું માલ સાર આવી જાય. ત્રણ વાત સર્વ કરતા મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યદી તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. ત્યાગ વૈરાગ્ય તેની વિકતી નહીં. એક તો ઉપાસના મુખ્ય, બધું કર્યું પણ ઉપાસના ઠેકાણું ન હોય. એ કે આપણે શાસ્ત્રીમાં જ મળ્યા છે, બહુ દયા કરીએ, અક્ષરને સ્થાપી દીધા અને એમાં બધાને જોડી દીધા અને આપણે ભક્તિમાં નિર્વિઘ્ન. એટલે ઉપાસના બાબતમાં તો બહુ સારું થઈ ગયું, શાસ્ત્રીમાં જ પ્રગટ થયા અને બધું ચોખ્ખું ચમ કરી દીધું. ત્રણ વાત મુખ્ય રાખે, બાકી બીજા ગુણ છે ત્યાગ વૈરાગ્ય દીક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. જો રાખવાના છે પણ થોડા હોય, અધિક હોય એ નથી. એવું ના કહ્યું કે ત્યાગ વૈરાગ્ય દીકના ગુણ કોઈને થોડા હોય કોઈને વધુ, પણ થોડા તો થોડા પણ રાખવાના. ખાવ કેન્સલ કરવાની વાત નથી. તેની વ્યક્તિ છે એક તે ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદી સાથે સુરતપણું. એ ત્રણ અવશ્ય રાખવા. તે ત્રણે જેમાં હોય તે મોટાને ગમે. આ ત્રણ બીજું બધું તો હોય, આવે ને જાય. પહેલાં શરૂઆતમાં હોય ત્યાગ બહુ હોય, પછી વૃદ્ધ થાય માદા પડે તે ત્યાગમાં એ જો નિષ્કામાદિક ગુણાતન થઈ ભલે ગમ્યો હોય પણ નિષ્કામ ધર્મમાં એમાં છૂટ રાખી નથી. બીજા બધામાં ખાવા પીવામાં બધું છૂટ લે, પણ જે વસ્તુ કરવાની છે એટલે ધર્મ. ત્રણ વસ્તુ, એક તો ઉપાસના, બીજી આજ્ઞા, આજ્ઞામાં બધું આવી જાય છે, ને ત્રીજું ભગવાનની સાથે સુરતપણું. એ જો આપણે આરતીમાં પણ આવે છે સુરતપણું અલૌકિક. અને મહારાજે પણ, મહારાજે પ્રાણ કહ્યું છે સુરતપણું. હરિભક્તો અરસપરસ સુરત ભાવ રાખે, અને સુરત ભાવ રાખે એ અમારું પ્રાણ છે એવું કહે. તો સુરત બનવું રાખવું, એટલે આ ત્રણ વાત મુખ્ય રાખી. એ ત્રણ અવશ્ય રાખવા. તે ત્રણે જેમાં હોય તે મોટાને ગમે, જે ત્રણ હોય. બીજું બધું તો ઠીક, આવું ગયું હોય ના હોય, પણ આ ત્રણ વાત તો મુખ્ય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જે પૂરો એક સદગુરુ પાસે મુમુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું જે આ દ્રવ્યનું કેમ કરવું છે, ત્યાં ગુરુ કહે જે દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઈને આપીએ, તો તે સર્વેનું ભૂંડું કરે એવું એ છે, એમ કહીને ગંગામાં નંઘાવ્યું. સત્સંગ વ્યવહાર પણ દ્રવ્યથી ચાલે છે, અને આપણે જે પધરામી ફરીએ છીએ આ કરીએ છીએ એ બધામાં દ્રવ્યનું ઉપાર્જન પણ એ ભગવાન માટે છે, આપણા માટે નથી. આપણા ખિસ્સામાં નાખતા નથી. ભગવાન પૂજા, મંદિર, બધું આ કારખાનું મંદિર સંબંધી છે, ભગવાન સંબંધી છે, એમાં વપરાય છે, એટલે એ દોષ નથી. પણ તોય સાવધાન તો રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: મુજ ઉપરે

શાસ્ત્ર બે પ્રકારના હોય છે. શાસ્ત્ર કાં તો સદસ્ય ગ્રંથ કહેવાય અથવા તો રહસ્ય ગ્રંથ. સદસ્ય એટલે સંસ્કૃતમાં સદસ એટલે કે સભા. જે સદસ્યમાં બોલાય ચર્ચાય એ સદસ્ય ગ્રંથ એટલે કે જાહેરમાં. પણ જે રહસ્ય હોય એટલે કે રહસી, જેની વાત ચર્ચા ગોષ્ઠી ઉપદેશ એ કેવળ એકાંતમાં જ થાય એને રહસ્ય ગ્રંથ કહેવાય. ઉપનિષદનો એક અર્થ રહસ્ય પણ થાય છે. એટલા માટે ઘણા ઉપદેશના અંતમાં, ઉપનિષદના ઉપદેશના અંતમાં ઇતિ રહસ્યમ એનાથી એનો પૂર્ણાવતિ થાય. ગુરુ શિષ્યને વાત કરે અને ઉપદેશ જ્યારે પૂરો થાય ત્યારે ગુરુ એને સમજાવે કે આજ તને મેં જે વાત કરી એ રહસ્યરૂપ છે. એટલે કે ભાષ્યકારો એનો એવી રીતે અર્થઘટન કરે છે કે તું મારો શિષ્ય છે, તું અત્યારે વનમાં બેઠો છે, મારા આશ્રમમાં બેઠો છે અને ડાયરેક્ટલી મેં તને જ વાત કરીશ મુખોમુખ. આ કંઈ જાહેર સભા નથી, માટે હવે તું તારા માટે રાખી મૂકજે, આ બહાર કહેવા જેવી વાત નથી. એવું એક અર્થઘટન ભાષ્યકારો કરે છે. અને ઉપનિષદમાં પણ વારે વારે આ વાતને દ્રઢ કરવામાં આવે છે કે ઉપનિષદનું જે જ્ઞાન છે એ ગહન જ્ઞાન છે, એ ગુહ્ય જ્ઞાન છે, એ રહસ્ય જ્ઞાન છે. છાંદોગ્યમાં એક નાની પંક્તિ આવે છે કે ઇમે ગહ ઇમે ગુહ્યા આદેશા. આ સિક્રેટ વાત છે. કઠોપનિષદમાં કીધું કે પરમમ ગુહ્યમ ઇદમ, આ ટોપ સિક્રેટ છે. સુબાલ ઉપનિષદમાં લખ્યું વેદાંતે પરમમ ગુહ્યમ, વેદાંતમાં પણ આ પરમ ગુહ્યમ વાત છે. અને ગીતામાં પણ કૃષ્ણ ભગવાન 18મા અધ્યાયમાં અર્જુનને સમજાવે છે કે સર્વ ગુહ્ય તમમ ભૂય શૃણ મેં પરમમ વચઃ, કે સર્વ મેં જે કંઈ વાત કરી છે એમાં પણ હવે ગુહ્યતમ એ વાત તને કહી રહ્યો છે. એકદમ કોન્ફિડેન્શિયલ ટોપ સિક્રેટ વાત આ ઉપનિષદની વાત છે. રહસ્યની વાત, સિક્રેટ વાત, કેમ આટલો બધો ભાર મૂકવાયો છે ઉપનિષદના જ્ઞાન ઉપર? કારણ કે ઋષિમુનિઓ પણ જાણતા હતા કે આ વાત બધાને પચ પડે એમ નથી. આપણે જે આ સ્વામીના બધા ગુણો ગાઈએ છીએ એ કંઈ ટાઉન હોલની અહીંયા સભા હોય તો ત્યાં થાય, મોટા મિનિસ્ટરો આવ્યા હોય ને બધા મહાનુભાવ, તો ઘર ઘરની વાત છે ને. આપણે વિશ્વાસ છે, તમે બધા એકદમ સ્વામી સાથે જોડાયેલા છે એટલે આપણે પણ એકદમ ખુલ્લા દિલે સ્વામી પણ અમુક જે અપ્રગટ પ્રસંગો હોય, કદાચ બહાર લોકોને કંઈક અવળું પડે, એ વાત પણ આપણે એકદમ પ્રેમથી દિલથી આપણે કહી શકીએ છીએ. આ રહસ્ય વાત આપણે કરી રહ્યા છીએ, ટોપ સિક્રેટ વાત કરી રહ્યા છે. ભલે કદાચ સંખ્યા મોટી હોય પણ ઘર ઘરની વાત છે. રહસ્યની વાત એ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવી પડે. અને જ્યારે એ વાત આપણા જીવનમાં જો ઉતરે તેનો ફાયદા પણ અનેક હોતા છે. શ્રીજી મહારાજ આવી જ પ્રકારની રહસ્યની વાતો કરતા. શ્રીજી મહારાજે મધ્યનું 50મું વચરામૃત એનું ઉપાડ પણ આવી રીતે જ કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વને અમાણા જાણીને કહેવું છે. જ્યારે ઘરની વાત હોય, પોતાના મનાય હોય ત્યારે રહસ્યની વાત થાય. એ રહસ્યની વ્યાખ્યા, રહસ્ય એટલે શું, મહારાજે નૂતન વ્યાખ્યા આપે છે મધ્યના 39મા વચનામૃતમાં. શ્રીજી મહારાજના પ્રાસાદિક શબ્દ આપણે જોઈએ. રહસ્ય એટલે શ્રીજી મહારાજ બોલે છે, રહસ્ય તે શું, તો ગમે તેવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને કહે ને હા પડે, પણ તે કોઈ રીતે સંશય ના કહે જે આ વાર્તા એમ નહીં હોય, એવી રીતે જે કહી દેખાડવું એનું નામ રહસ્ય કહીએ. આજે આપણે એ વાત જોવાના છે કે આપણા બધાનું મન એ સ્વીકારશે કે આ વાત સાચી છે, પણ દિલ નહીં માની શકે. આપણે માથું હલાવતા રહેશું, આવું સ્વામીએ કર્યું, આટલું બધું આવું શક્ય બને?
વાત તો રહસ્યની છે, આ પ્રમુખ ઉપનિષદ છે, એટલે આપણી ઘર ઘરની વાત છે. શ્રીજી મહારાજ કહે કે અમારા જાણીને તમને વાત કરીએ છીએ, આપણે બધા જ સ્વામિનાપાના છે એમ માનીને આપણે વાત કરીએ છીએ, પણ એવી ગુહ્ય તમામ વાત છે, એવી ગહન વાત છે કે કદાચ સમજાશે પણ મનાશે પણ નહીં. કે આટલું બધું એ સ્વામીશ્રીનો માત્ર પ્રેમ છે. સ્વામી બાપાએ હરિભક્તો માટે કેટ કેટલું કર્યું છે એની થોડીક વાત આજે આપણે કરવાના છે. પણ સર્વપ્રથમ રોડની જેમ આપણે સૌ હાથ જોડી સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ.

ગઈકાલ આપણે એક પંક્તિ ગાઈ હતી કે જેમ માતા હોય એના બાળકને ગમે ત્યારે ભૂખ લાગે તો માતા એને જ્યારે ભૂખ લાગે ત્યારે એને અવશ્ય આપતી જ હોય છે ખાવાનું. એ પંક્તિ હતી. બાળક હોય તે જેમ તેમ બોલે,

માદક ફક્ત ખાવાનું નહીં પણ પોતાનું બાળક ગમે ત્યારે જેટલું જ્યાં જે માંગે ત્યારે તેટલું તે માતા અવશ્ય આપે જ. માતાનું હૃદય એ ના નથી જાણતું, માતાને ના પડતા આવડતું જ નથી. જ્યારે ગમે તેટલું જે માંગે ત્યારે તેટલું તે આપતી જ રહે છે, આપતી જ રહે છે. એમ સ્વામીશ્રી આગળ જ્યારે હરિભક્તો આવે છે, સ્વામીશ્રી લાચાર બની જાય છે, સ્વામીશ્રી નિસહાય બની જાય છે, ના નથી પાડી શકતા. એટલે હરિભક્તને ગમે ત્યારે ગમે તે જે જરૂર પડે છે સ્વામીશ્રી અવશ્ય એ માંગ પૂરી પાડતા જ હોય છે, ટાણું કટાણું જોતા નથી. ગઈકાલ તો બધા જમાડવાના પ્રસંગો જોયા, પણ સ્વામીશ્રી પોતાનો પ્રેમ ગમે તે રીતે ગમે તે માધ્યમથી જ્યારે વહાવતા હોય છે ત્યારે પણ સ્વામીશ્રી ટાણું કે કટાણું જોયું નથી. એક જૂના સંતે વાત કરેલી કે એકવાર સ્વામીશ્રીને કંઈક વ્યક્તિગત માર્ગદર્શન લેવા માટે પોતે ગયા સ્વામી અપાને એકાંતમાં મળવા માટે. ત્યારે સહેજે સહેજે પોતે બોલી ગયા કે સ્વામી આમ ઘણા વખતથી હું રાહ જોતો હતો કે આપણે ક્યારે મળું. આવો જ આમ સહેજ ભાવ એમના આમ વાણી દ્વારા પ્રગટ થઈ ગયો. સ્વામીશ્રી એકદમ ગડગડા થઈ ગયા, એમનો હાથ પકડી લીધો, એને કીધું કે રાહ કેમ જોઈ, કે અડધી રાત્રે પણ તારે જો જરૂર પડે તો મારું બાણું ખખડાવું, હું તને મળી લઈશ. આ બહુ જ પ્રામાણિક પણ એક સંતે વાત કરી હતી, સ્વામી બોલ્યા નથી કરી બતાવ્યું છે. અડધી રાત્રે પણ સ્વામીશ્રીનું બાણું ખખડાવવા આવ્યું છે. સારંગપુર નજીક એક ગામ છે, બહુ જૂનું ગામ, શાસ્ત્રીજીમાના વખતનું ગામ, પણ કંઈક એવા નાના નાની આટીના લીધે ગામમાં બે ભાગ પડી ગયા, બે જૂથ એવા બંધાઈ ગયા, એવા પક્ષ પક્ષાપક્ષમાં બધા આવી ગયા, આ કાં તો આ તરફેણમાં કાં તો આ તરફેણમાં, એવી રીતે આખું ગામ આ બેના ભેદ બે ભેદ પડી ગયા. અને એવો ઝઘડો ચાલ્યો, એવો ઝઘડો ચાલ્યો, બંધ જ ના થાય. અને એટલી હદ સુધી એ ઝઘડો પહોંચી ગયો, મારામારી તો નહીં પણ ખૂન થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાણી. પછી તો સંતો પણ વચ્ચે પડ્યા, સારંગપુરના કોઠારી સ્વામી ભક્તવત્સલ સ્વામી પણ વચ્ચે સમાધાન માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ આંટી એવી બંધાઈ ગઈ હતી કોઈ રીતે ઉકેલે નહીં. પછી તો એક જ ઉપાય રહ્યો, સુપ્રીમ કોર્ટ, સ્વામીશ્રી. એટલી હદે એ ઝઘડો પહોંચી ગયો હતો કે તાત્કાલિક બધા જ ગામના જે મહુડીઓ હતા બે પક્ષના, કોઠારી સ્વામી એ લોકોને ભેગા કરી અને સાંઈ પાસે લઈ જાય છે. સાંઈ બાપા એ વખતે ગોંડલ હતા. ગોંડલ પહોંચે છે ને રાત્રે 12 ઉપર થઈ ગયા છે. કોઠારી સ્વામી ત્યાંના જ્ઞાની સ્વામીને કહે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે. જ્ઞાની સ્વામી કે સ્વામી આ તો 12:30 વાગ્યા એવા બાપા આરામમાં ક્યાં ના પહોંચી ગયા છે. બધાએ પરિસ્થિતિ સમજાણી કે સ્વામી જો અત્યારે નહીં મળે હરિભક્તોને રાતને રાત્રે આમાંથી એક ખૂટી જશે, એક ખલાસ થઈ જશે એવી પરિસ્થિતિ. એટલા બધા લોકો એક તો જે આમ સ્વભાવમાં આવી ગયા, દુષ્કેરાટ થઈ ગયો હતો અંદર અંદર. રાત્રે 12:30 વાગે જ્ઞાની સ્વામી સ્વામી બાપાને જગાડે છે. સ્વામી બાપા બે પક્ષને સાંભળીને પછી સમાધાન આપે છે. એક કલાક સુધી રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધી એ ગામના હરિભક્તોનો સંઘર્ષ સમસ્યા સાંભળી અને સમાધાન આપ્યું. સ્વામીશ્રી રાત્રે પણ ટાણું કટાણું સ્વામીશ્રી ક્યારે જોયું નથી. અહીંયા વડોદરાનો જે એક પ્રસંગ છે, સ્વામીશ્રી વાઘોડિયાથી અહીંયા વડોદરા આવી રહ્યા હતા અને એ વખતે વડોદરાના જ આપણે હરિભક્ત ઠાકોરભાઈ સ્વામીશ્રી સાંજે મળી ગયા ત્યાં વાઘોડિયા ગામમાં કે સ્વામીશ્રી મારું ગામ આમ ગામમાં પ્રવેશતા જ આવે છે, મારે ઘરે પધારશો. એટલે સ્વામીશ્રી કીધું કે આવશું, તમે રાહ જોજો. એટલે પેલા ભાઈ તો ઉત્સાહને ઉત્સાહમાં સાંજ પડી અને ત્યાં સીધા ત્યાં પહોંચી ગયા બાપાની રાહ જોઈ. અને જેમ કાયમ બનતું જ હોય છે, સ્વામી બાપાનો એક નિત્યક્રમ નિત્ય એક વિધિ બની ગયો કે જે કંઈક આયોજન કર્યું હોય, જે પણ કંઈક ટાઈમ આપ્યો એના કરતાં કાર્યક્રમ વધી જ જાય, વધી જ જાય. 2-5 પધરામણી થઈને 20-25 સ્વામીને ઊભી રહે. સ્વામીશ્રીનો કાર્યક્રમ એવો ઠેલાયો એવો ઠેલાયો કે સ્વામીશ્રી નીકળતા નીકળતા એટલું મોડું થઈ ગયું, વડોદરા પહોંચતા 1:30 વાગી ગયો. પણ ઠાકોરભાઈને હજી વિશ્વાસ, સ્વામી બાપાએ મને વચન આપ્યું છે ને આવશે જ. માતા ઉપર વિશ્વાસ ના કરે તો કોના પર વિશ્વાસ કરાય. એમને વિશ્વાસ, બાપાએ વચન આપ્યું છે આવશે જ. સ્વામી બાપા ત્યાં 1:30 વાગે પહોંચે છે, ઠાકોરભાઈ રાહ જોતા હોય છે. ઠાકોરભાઈ તરત ગાડી જોઈ દોડી આવ્યા. સંતોએ પાછળથી સેવકોએ બારીનો કાચ ખોલ્યો અને ઠાકોરભાઈને સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે ઠાકોરભાઈ 1:30 વાગી ગયો છે, હવે આપણે આવતીકાલે રાખી, સ્વામી આવશે ના નથી,
પણ આવતીકાલે રાખો ને. સાંઈ બાપાએ તરત પોતાની બારીને કાચ ખોલી નાખ્યો, સેવકોને કીધું કે તમે જો તકા આની શ્રદ્ધા તો જો, સાંજનો બિચારો રાહ જોવે છે વાણી લાગે. ડ્રાઈવરને તરત આદેશ આપી દીધો ગાડી વાળી લે, અને બીજા કોઈ કંઈક બોલી શકે એ પહેલાં તો સ્વામી શ્રી એના ઘરે પહોંચી ગયા. રાત્રે 1:30 વાગે પણ ઠાકોરભાઈનું ત્યાં ઘર પાવન કર્યું. સ્વામી શ્રીએ રાત મધરાત કશું જોયું નથી. આવા તો બીજા કેટલાય પ્રસંગો છે. સ્વામી શ્રી કુરકારવાડીમાં હતા ત્યાં રાત્રે 3:30 વાગે પણ પધરામણી કરીશ. અમે આ વખતે બેંગ્લોર જવાના હતા, રસ્તામાં ગુલબર્ગની નજીક જ રસ્તામાં જ ત્યાં સ્ટેશન આવે છે કુરકુરવાડીનું, ત્યાં સ્મૃતિ કરેલી કે 3:30 વાગે સ્વામી શ્રી અહીંયા પણ પધરામણી કરેલીશ. અને વેગ સાગર સ્વામી વાત કરે છે કે જે 70ની જે વિદેશ યાત્રા હતી એ તો ન ભૂત ન ભવિષ્યતી. એ વખતે અત્યારે આપણે જો જોઈએ છે ને સત્સંગ આમ કેવો ફાલ્યો ફૂલ્યો દેખાય છે, મોટા મોટા 2 મંદિરો થઈ ગયા, શિલાન્યાસ થઈ ગયા, હવેલીઓ, અને આમ 25 વર્ષ બધા પણ ઉજવણી પણ થઈ ગઈ, અને ઠેર ઠેર મોટા મોટા બધા મંડળો, અને 40 હરિમંદિરો, અને સ્વયંસેવક, ને કેટલું સરસ આયોજન. પણ એની માટે સ્વામીશ્રી જે બીજ રોપ્યા હતા 74ની સાલમાં 77ની સાલમાં, એ જે બીજ અત્યારે આપણે એના ફળ આપણે ચાખી રહ્યા છે. સ્વામીશ્રી એ વખતે આખું અમેરિકા ખૂંદી વળ્યા હતા, અને મોટા રસ્તે ન્યુયોર્ક ટુ LA બાય રોડ. પ્લેનમાં તમારે જવું હોય ને, જેટલું લંડનથી ન્યુયોર્ક થાય એટલું ન્યુયોર્કથી LA થાય, 5000 કિલોમીટર થાય, અને 5 કલાકનો ટાઈમ ડિફરન્સ. તમે ન્યુયોર્કથી તમે પ્લેનમાં બેસો અને તમે ત્યાં પહોંચો તો 5 કલાક તમારી ઘડિયાળ તમારે ફેરવવી પડે, એટલું મોટું અંતર છે. એમાં સ્વામીશ્રી ગાડી દ્વારા ત્યાં વિચરણ કરેલું, અને સ્વામીશ્રી પોતે જ વર્ણન કરે છે ઘણી વાર કે પોતે જ એમના શબ્દમાં કહે છે કે ન ભૂતોના ભવિષ્યથી. એમાં એ વખતે સ્વામીશ્રી આખો દિવસ ત્યાં પધરામણી કરે, સભા હોય, હરિભક્તોને મળે કરે, અને રાતોરાત ગાડીમાં ચલાવવાનું. એ વખતે સ્વામીશ્રીની મોટર ગાડી જેવી હતી, મોટી વેન જેવું હોય, પાછળ ઠાકોર જોઈએ, સંતો પણ ત્યાં સુઈ શકે, આરામ કરી શકે. સ્વામીશ્રી ક્યારે આરામ નહીં, ચાલુ રસ્તામાં પણ સ્વામી બાપા પત્ર વાંચન કરે, રાતોને રાતો ચાલે, 4 યુવકો સાથે હોય, વારા ફરતે લોકો ડ્રાઇવિંગ કરે. સ્વામી તો એક ના એક, જેમ ગણેશની વખતમાં વાત કરી પુરાણી બદલાય, પણ સ્વામી તો એક ના એક, એમ સ્વામી એક ના એક ડ્રાઈવર બદલાયા કરે. રાત્રે રાતે સ્વામીશ્રી ત્યાં આખો દિવસ પધરામણી કરે. સ્વામી બાપા પોતે કે જ્યારે આપણે ઉતારે પહોંચીએ અને સંતો એટલા બધા થાકીને લોટપોટ થઈ ગયા હોય, પૂછવાના પણ હોશકોશ ના કે કેમ છો, પડ્યા ભેગી સવાર થઈ જાય, ખબર જ ના પડે કે ક્યાં શું આવ્યા ને કોના ઘરમાં છે, પછી બધું, કારણ કે હું એટલો થાકો ઉતરે જ નહીં, ઊંઘ પૂરી જ ના થાય. સ્વામી બાપાએ એ વખતે ફિલેડેલ્ફિયામાં બધા પ્રસંગ ખબર છે, સાંજે 4 વાગે સ્વામીશ્રી પધરામણી શરૂ કરી, રાઉન્ડ ધ ક્લોક 4:15 વાગ્યા સુધી, કારણ કે બીજી દિવસ સવારે નીકળી જવાનું વોશિંગ્ટન. છેલ્લો દિવસ હતો, સ્વામી બાપાએ મનમાં રાખી મૂકેલું કે હરિભક્તો છે બધા નોકરીએ નવા નવા આવ્યા, એક તો નવા નવા દેશમાં આવ્યા હોય, નવી નવી નોકરી મળી હોય, રજા માંગે, પેલો બોસ હોય રાજી થાય ના થાય, તરત છોટા પડદે પરદેશની ભૂમિ, હરિભક્તો જાય ક્યાં, આયોજન કરી રાખ્યું હોય, રજા માન માન કંઈ મળતી હોય. સ્વામીશ્રી રાત્રે એ લોકોની અનુકૂળતા એ ત્યાં ભદ્રામી કરવા માટે જાય, એટલે દિવસ દરમિયાન જે કંઈક નાના મોટા કંઈક નજીકના સેન્ટર હોય ત્યાં જાય, રાત્રે રાત્રે હરિભક્તોને ઘરે ભદ્રામી કરે. અને એમ કરતાં કરતાં 4:15 વાગ્યા સુધી સ્વામી બાપાએ છેલ્લા હરિભક્તો સુધીને, છેલ્લો હરિભક્તને સંતોષ ના થાય ત્યાં સુધી સ્વામી બાપાએ ભદ્રામી ચાલુ રાખી. એ વખતે જ્યારે બધી સ્મૃતિઓ સંતો કરતા હતા કે સ્વામી તમે આટલો બધો ભીડો તમારે સહન કરવો પડ્યો, એ વખતે સ્વામીશ્રી એક વાક્ય બોલે છે કે બધું થયું પણ મારા ભાઈ હરિભક્તો રાજી થયા, એમના મન સચવાઈ ગયા ને. આ સ્વામી બાપાનું જે ભાવના છે, આ મિશન સ્ટેટમેન્ટ એમનું આ છે, હરિભક્તોનું મન સચવાઈ જવું છે. બધું થયું મારા ભાઈ પણ હરિભક્તો રાજી થયા, એમના મન સચવાઈ ગયા ને. સ્વામી બાપાના મનમાં આનાથી વિશેષ કશું જ નથી, પોતાને ગમે તેટલો ભીડો પડે, ટાણું અટકટાણું એ નહીં જવાનું, હરિભક્તોના મન સચવાઈ ગયા કે નહીં. 77નો પ્રસંગ બીજો એક હમણાં જ જગનેશ સ્વામી વાત કરી હતી, બેંગ્લોર હતા અને ગુરુપૂનમની સભા ચાલતી હતી, એમાં ચાલુ સભામાં એમને આ પ્રસંગ કીધેલો. 77ની સાલમાં બાપા બોસ્ટન હતા, અને એ વખતે આવો જ એક પ્રસંગ બન્યો કે હરિભક્તોને બાપાની કંઈક સભા બહુ મોડી પૂરી થઈ ના. એ વખતે બાપાની સભા છે ને હાર્વર્ડ યુનિવર્સિટીના એક હોલમાં હતી, ત્યાં સભા પૂરી થઈ એટલું મોડું થયું હરિભક્તોને. એ તો બાપા એ વખતે કેવું હતું, નાસ્તો બીજા કોઈના ઘરે, પછી ના પૂજા બીજા કોઈના ઘરે, વચ્ચે 2-5 પધરામણી કરવાની, નાસ્તો બીજા કોઈના ઘરે, પધરામણી કરવાની, પછી બપોરે જમવાનું બીજા ઘરે, આરામ બીજા કોઈના ઘરે, કેમ કરતા કરતા કરતા સભા હોય, બીજા ત્રીજા ઘરના કોઈના જમવાનું હોય ને, અને આરામ તો કંઈક 5મા ઘરે જ હોય, એવો આખો કાર્યક્રમ ગોઠવાયો હોય. બાપા સભા પૂરી કરે છે, બીજા કોઈના ઘરે જમવા જાય છે, અને રાત્રે જ્યારે પધરામણી કરતા કરતા જ્યાં ઉતારો હોય છે ત્યાં પહોંચે છે, રાત્રે 12:30 વાગ્યા હોય છે. એ વખતે એક હરિભક્ત આવે છે અને કહે છે કે સ્વામી મારું ઘર રહી ગયું, મારા ઘરે પધરામણી બાકી છે હજી.
એ વખતે બધા યજ્ઞેશ સ્વામી જે પણ કઈ સંતો સાથે હતા એ લોકોના મોતિયા જ મરી ગયા કે હવે મહાન મહાન 12:30 વાગે અમે ઘરે પહોંચ્યા છે અને પથારી કઈ બધા આમ સૂતા જ છે ને એ વખતે ઉભા થાવ કેટલું ભાડે પડે. સ્વામી બાપા એક જૂના સંતને લઈ અને કે હાલ તમારી સાથે. બાપાએ બધા સંતોના મન વાંચી લીધા. બાપાએ કીધું કે તમે આરામ કરો, હું હમણાં પધરામણી કરીને આવું છું. યજ્ઞેશ સ્વામી પોતે કહે છે કે અમે આમ અંતરથી પણ ના બોલી શકે ના સ્વામી અમે સાથે આવીએ કે અમે જાગીએ છીએ, કારણ કે પોતે થાકી ગયા હતા કે સ્વામી તમે જાઓ ભલે વાંધો નહીં. સ્વામી બાપા ક્યારે ગયા ક્યારે પાછા આવ્યા એ કહે છે કે અમને કંઈ ખબર પડી નહીં, અમે તો ઘસઘસાટ સુઈ ગયા. બીજે સવારે વહેલા ઉઠી સ્વામી કાર્યક્રમ ચાલુ. પાછું સ્વામી બાપાએ ક્યારે પાછું 4 વાગ્યાથી પધરામણી કરી હોય કે ચાલો હવે બીજા દિવસે 9 વાગે ઉઠીએ, એવું નહીં. રૂટીન પ્રમાણે ચાલુ ને ચાલુ. આપણે તો રાત્રે ખાલી 1 કલાક મોડું થયું ને, એમ 1 જ કલાક તો આમ 2 કલાક તો અમે સાટું વાર દેખે, 1-2 કલાક એક્સ્ટ્રા ઊંઘ લઈએ ને પછી ક્યાંક આખી રાતનો જાગરો. તમારે આપણે પોતા ઉપર છે ને બહુ આમ સેલ્ફ પીટી હોય છે. આપણે આમ આપણા માટે હંમેશા આપણે વધારે જ કહેતા હોય છે કે ઓહ પારાયણ તો કેટલી 12:30 થઈ જાય છે અને પછી તો આવું ને પછી આમ તરત ફ્રેશ થઈએ ને પછી લઘુ પાણી કરીએ ને પછી નિયમનું વાંચીએ ને પછી ચેષ્ટા બોલીએ ને એમ આખું લિસ્ટ આપણે કરાવીએ. 12:30 એટલે આવ્યો 12 વાગે જ, 12:05 આવ્યો હોય બોલે શું 12:30 આવું છું. ઉઠવાનું કેવું 5:30 ઉઠી જ જાઉં છું, ઉઠે 5:30 બોલે 5:30. આપણા માટે આપણે હંમેશા કોની લાગણી સેવતા હોય છે? સ્વામીશ્રી હંમેશા હરિભક્તો માટે કોની લાગણી સેવતા હોય છે? પોતા માટે નહીં. એટલા માટે સ્વામીશ્રીએ ક્યારેય આમનો સમય કે દેશકાળ કશું અમને નડ્યું નથી. સ્વામી બાપાના તો વિચરણ તો આમ કેવી ભયંકર બધી પરિસ્થિતિ આવી તે વખતે સર્જાતી, 72, 73, 76 બધા જે એ અરસનમાં જે બધા પધરામણીઓ થતી. સ્વામી બાપાના ટાઈમિંગ તમે જો, 72 પ્રસંગ છે. સ્વામીશ્રી સવારે સિસવાથી નીકળ્યા, ઠીકરિયા પહોંચ્યા, ત્યાંથી પાલેજ, પાલેજથી વડોદરા આવ્યા. રાત્રે રાતે સ્વામીશ્રી બોચાસન ગયા, બોચાસનથી સ્વામીશ્રી સિંજીવાડા પહોંચ્યા. બોચાસનથી સ્વામીશ્રી 12:30 તો નીકળે છે રાત્રે, રાત્રે સ્વામીશ્રી 12:30 નીકળે છે, પહોંચે છે સિંજીવાડા. ત્યાં ઢોલ ત્રાંસા લઈને હરિભક્તો રાહ જોતા હોય છે. ફાણસના અજવારે રાત્રે 12:45 વાગે નગરયાત્રા નીકળે છે. વિચાર કરો આ રાતનું રાતોરાતનું વિચરણ. બીજો એક પ્રસંગ છે, સ્વામીશ્રી ભાદરાથી ભેંસદડ પહોંચે છે, 75 નો પ્રસંગ છે. સ્વામીશ્રીને રાત્રે તાવ આવે છે, રાત્રે તાવ આવે છે, જબરદસ્ત ઠંડી વાય છે અને એકદમ શરીર ધ્રુજે છે. ત્યાં ડૉક્ટર આવે છે, સ્વામી બાપાને ઇન્જેક્શન આપે છે. સંતોને પણ વિનંતી કરી કે સ્વામી તમે આજે સભામાં ના આવવા તો તાવ છે, ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું, ટેબ્લેટથી નથી પડતું, ઇન્જેક્શન આપે છે. સ્વામી કે હરિભક્તો સભામાં આવ્યા હોય ને મહાત્મા સુતા રે, એવું કંઈ ચાલે કે હું આવું છું. સ્વામી બાપા સભામાં આવ્યા, આ સ્વામી બાપાની પરિસ્થિતિ જાણીને ડૉક્ટર સ્વામી વેગ સાગર સ્વામી એકદમ ટૂંકમાં પ્રવચન પૂરું કર્યું અને સ્વામી બાપાને વિનંતી કરી કે સ્વામી બાપા ટૂંક તમે આવ્યા જ છો પણ ટૂંકમાં આશીર્વાદ આપી દેજો. સ્વામી કહે ભલે. 70 મિનિટ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા, 70 મિનિટ તાવમાં ઇન્જેક્શન સહિત ધ્રુજતા ધ્રુજતા સ્વામી બાપાએ 70 મિનિટ ત્યાં આશીર્વાદ આપ્યા, વાતો કરી. આ બાપાને એવું આપણને એવી ખાસિયત હતી કે જ્યારે આવું હોય ને ત્યારે હંમેશા લાંબુ જ કરે. એવા તો બીજા એક રાસનો પ્રસંગ છે, સ્વામીજી રાસમાં હતા ત્યાં અતોત્યનો પ્રસંગ છે. 9 વાગે સભા શરૂ થઈ, એમાં એ વખતે ધૂન પ્રાર્થના થઈ, એપિકાકે પ્રવચન કર્યું. પ્રવચન પછી આપણા બદલપુરના હરિભક્તોએ રાસ લીધો, રાસ પૂરો થયો એટલે 10:30 વાગી ગયા. એટલે બાપાએ બીકે સ્વામીને કીધું, આપણા સત્યપ્રકાશ સ્વામી એ વખતે ભગત બાલકૃષ્ણ ભગત, એટલે બાપાએ કીધું કે તમે કીર્તન ગાઓ. કે સ્વામી મોડું થઈ ગયું છે, 10:30 થઈ ગયા છે કે તમે ડાયરેક્ટ આપણે તમારા આશીર્વાદ લે. બાપા કે ના તો થોડીક વાત કરો, હવે કીર્તનમાં તો 5 મિનિટ પૂરું થઈ જાત, તો કે ના વાતો કરો, થોડીક વાતો કરો. એટલે બીકે સ્વામી વાતો શરૂ કરી, થોડીક એમણે વાતો પૂરી થઈ એટલે 11 વાગી ગયા. પછી ડૉક્ટર સાહેબને વાળો, બાપા કે ડૉક્ટર સાહેબને માઇક આપો. ડૉક્ટર સાહેબ વાત પૂરી કરી એટલે 11:25 થઈ. સ્વામી કે સ્વામીને કીધું કે સ્વામી 11:30 વાગી ગયા છે એટલે 10 મિનિટમાં આશીર્વાદ પૂરા કરી નાખજો. હા વાંધો નહીં, ટૂંકમાં જ પૂરા કરશું. અને સ્વામી બાપાએ શરૂ કર્યું, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. સ્વામી બાપાએ શરૂ કર્યું કીર્તન અને શરૂ કર્યું અને લાઈટ ગઈ, 10 મિનિટ તો લાઈટ આવતા થઈ, 10 મિનિટ બધાએ ધૂન કરી અને બાપાએ પછી જે ચલાવ્યું મોગો મોગો મોગો મનુષ્ય દે, એટલો મોગો કરી નાખ્યો બાપાએ કે બાપાની જ્યારે સભા પૂરી થઈ 1:15 વાગેલો, 12:45 થઈ સભા પૂરી થઈ, હરિભક્તને મળતા મળતા મળતા ઉતારે પહોંચ્યા 1 વાગી ગયો. બાપાએ બધાને વિનંતી, સંતોએ બધા વિનંતી કે બાપા આરામ કરો. બાપા કે ના ચેષ્ટા બાકી છે. બાપા બધા સંતો સાથે ચેષ્ટા બોલ્યા, 1:20 વાગે બાપા આરામમાં ગયા. આ તો 73 નો પ્રસંગ છે. એ સિવાય પણ કેટલાય નજીકના પણ એવા પ્રસંગો છે કે આપણે ખબર પડે
સ્વામી બાપાએ આવા સંજોગોમાં તાવ હોય, ઉપવાસ હોય, ગજેરામાં સ્વામી બાપાનો એકાદશી ઉપવાસ હતો, એક જ દિવસમાં એક ધારી 157 પધરામી બાપાએ કરેલી, એક ધારી. બીજા આપણે પેલો વાસણનો પ્રસંગ આપણે જાણીએ છીએ, તાવમાં ઉપવાસમાં 102 પધરામી જે કરવી સવારના 7:30 થી 3:30 વાગ્યા સુધી, કે બપોરના 3:30 વાગ્યા સુધી, ભર બપોરે. અને આવા નોમનો ઉપવાસ હોય એ વખતે સ્વામી શ્રી અવશ્ય આમ સામે ચાલીને ઊભું કરે. 76નો સ્વામી બાપા જે ચૈત્રનો ઉજવી અમદાવાદમાં, હવે ચૈત્રનો જે ઉપવાસ હોય, કેવો ઉપવાસ હોય પાછા અમદાવાદનો, આમ અંગાર વરસતા ને એવું આપણને લાગે. અને એ વખતે સ્વામી બાપાએ પધરામી કરવા માટે નીકળે. બાપાનો આ વર્ષોનો ક્રમ, રહોળી જયંતિએ સ્વામી બાપા નીકળે અને પધરામી શરૂ કરે. સવારથી બાપાએ શરૂ કરી પધરામી, બપોરના 2 વાગે આવ્યા. ખાધા પીવાની વાત જ ને, એક ટીપું પાણી નહીં. બપોરે 2 વાગે સ્વામીશ્રી આવે છે, આવીને પત્ર લેખન શરૂ કરે છે. આખું બપોર્યું સ્વામીશ્રી પત્ર લેખન કરે છે. પત્ર પૂરા થાય તો પછી પ્રકાશ પત્રિકા જે પણ કંઈ સાહિત્ય હતું એ વાંચવાનું શરૂ કરે છે. બાપાને એટલી બધી ગરમી ચડી ગઈ હતી, એટલી બધી આમ બફારો થાય. પ્રગટ ભગત પોતે નોંધે છે કે નાવા માટે મેં બરફનું ઠંડું પાણી મેં મૂકેલું અને એ ઠંડા પાણીથી સ્વામીશ્રીને મેં નવડાવ્યા. બરફના પાણીથી બાપાને નવડાવ્યા. પછી રાત્રિ સભા થઈ, સભા પૂરી થઈ 12:35 વાગે. પછી તો એ 12:35 વાગે સ્વામીશ્રી રૂમમાં જાય છે. એ વખતે તો કેટલાક સંતો નાહી ધાઈ પૂજાપાઠ કરીને પારણા કરીને પણ પરવારી ગયા હતા. એ લોકો જ્યારે બહાર આવતા હતા ત્યારે જોયું કે સ્વામી બાપાની લાઇટ હજી રૂમમાં ચાલુ છે. એ સ્વામી આખો દિવસનો જે થાક, રાત્રે 12:30 વાગ્યા સુધી પણ હજી બાપા પથારી ભેગા થઈ શકતા નથી. બીજે દિવસ સવારે શણગાર આરતી થાય છે, 1/4 વાટકી ખાલી મોસંબીનો જ્યુસ લે છે. દિવસનો ક્રમ ચાલો, પધરામણી પાછી ચાલ્યું. આખો દિવસનો થાક, ઉપવાસ, બેચેની જે પણ કંઈ થાય, આટલી બધી ગરમી, જરાય વિશ્રામનું તો નામ નિશાની જ નહીં. સ્વામી તો આવા તો આમ પોતાની દેહની ક્રિયા પણ ઠેલાવવા માટે સ્વામીશ્રી હરિભક્ત નજીક કરવા માટે કે બાકી રાખ્યું નથી. 85નો પ્રસંગ છે. સ્વામીશ્રી નવસારી મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવ્યા છે. બપોરે આરામ જતા પહેલા સ્વામી બાપાએ નગર યાત્રાની બધી સૂચના આપી કે આમ કરજો, તેમ કરજો, અહીં ઊભી રાખજો. બાપા જ્યારે સવારે બપોરે પછી ઉઠે છે, બાપાને નાવા જવું હતું શૌચવિધિ, પણ એ જ વખતે નગર યાત્રા આવી ગઈ ત્યાં, એટલે બાપા નગર યાત્રામાં દર્શન દેવા માટે ત્યાં હાજર થાય છે. પછી નગર યાત્રા પછી નાની સભા થાય છે, ત્યાં નગર યાત્રામાં બાપા ત્યાં આશીર્વાદ આપે છે. સભા પછી સ્વામી ત્યાં ટ્રેક્ટરમાં સોફા નાખીને ત્યાં સૌને દર્શન આપે છે. પછી નાની સભા થાય છે. સભા પછી સંધ્યા આરતી માટે આવતા હતા, એ જ વખતે એક સત્સંગી યુવક અમૃતલાલ એમની સાથે ખાનગી કરતા જાય છે. હજી બાપાને તો નાવા જવાનું બાકી જ છે. સભા પછી કે હવે ચલો આ ખાનગી કરી લે, ખાનગી થઈ લે એટલે આરતીનો ટાઈમ થઈ ગયો. બાપા સંધ્યા આરતીમાં ગયા. સંધ્યા આરતીમાં ગયા ત્યાં મણિબા એવા જોબાર ગારે સાઉથ આફ્રિકાના, એમની સાથે બાપાએ ખાનગી કરી. તેમણે બાપાને સાથે ખાનગી કરી. બીજા પછી બીજાને પણ મળવું હતું, એ લાઈન ચાલુ થઈ ગઈ. એકવાર કોઈક બેસી ગયું કે બાપા તો મળે જ છે ને બધાને, લાઈન ત્યાં થઈ ગઈ. બાપા બધાને સંતોષ આપ્યો. જમવાનો ટાઈમ થઈ ગયો. સેવક એક સ્વામી જમી લો, એટલે કે અમને પણ નવરા થઈ ગયા કે હાલો તમે જમી લે. સ્વામી બાપાને જમી લીધું. પછી મીટિંગો શરૂ થઈ ગઈ. મીટિંગો ચાલુ થઈ પછી બાપાને યાદ આવ્યું કે આચાર્ય સ્વામીને પેલો કાચ વાગેલો, એ ભટકાયા હતા તો હોસ્પિટલમાં છે, ચાલો એમને મળી આવે. બાપા મીટિંગ પછી હોસ્પિટલમાં આચાર્ય સ્વામીને મળવા જાય છે. પાછળ ઉતારે આવે છે ત્યારે રાત્રે 12:15 વાગ્યા હોય છે, ત્યારે પોતે નાવા જાય છે. બપોરનો સમય, આટલી બધી વચ્ચેની પ્રવૃત્તિ થઈ ગઈ. સ્વામી બાકીને આલોકને મળે, આને મળે, આની મળે, આની મળે, બધાની અનુકૂળતા પ્રમાણે સ્વામીશ્રી પોતાનો કાર્યક્રમ હંમેશા સેટ કરતા હોય છે. પોતા માટે ટાણું કટાણું જોતા નથી, તમને સેટ થશે કે નહીં એમ. એવી રીતે સ્વામીશ્રી ઘણીવાર પોતાનું કાર્યક્રમ પણ આમ ગોઠવતા હોય છે. હંમેશા હરિભક્તોને પોતાના આયોજનમાં જરાય ખલેલ ના પહોંચે એટલી હદે સ્વામી બાપા પોતે પોતાનું એડજસ્ટ કરતા હોય છે. એક પ્રસંગ એવો બન્યો હતો, સ્વામી બાપા જ્યારે સ્પેશિયલ ટ્રેનની યાત્રામાં હતા અને આખા ભારતમાં બાપાએ પોતે યાત્રા કરી, અને બાપા જ્યારે સાઉથ ઇન્ડિયામાં હતા એ જ વખતે બેંગ્લોરથી એક અહીંયા થાણાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો. હરિભક્તો કેટલાય વખત એ લોકોનો ઈચ્છા હતી કે બાપા અહીંયા પધારે પધારે, 2 વાર કાર્યક્રમ કેન્સલ થયા હતા. પણ ત્યાં બેંગ્લોરમાં બધું નક્કી થઈ ગયું કે આ તારીખે અમે ત્યાં થાણા આવશું. પછી તો પ્રવાસ પૂરો થયો, બાપા બોમ્બે આવી ગયા અને કપડવાડીમાં સ્વામીનું ત્યાં ઉતારો હતો. હવે અગાઉથી આ થાણાના જિલ્લાના હરિભક્તો સાથે બધી વાત થઈ ગઈ હતી, કાર્યક્રમ નક્કી પણ થઈ ગયો હતો. અને એ જ વખતે એક પરદેશના હરિભક્ત બાપા પાસે આવ્યા અને બાપાને વિનંતી કરીશ, વિનંતીને આગ્રહ કરીશ કે મારા ભત્રીજાના લગ્નમાં, મારા દીકરા નહીં, મારા ભત્રીજાના લગ્નમાં આપે આશીર્વાદ આપવા આવવાનું છે. ક્યાં? વડોદરા. કે તમારે આવવાનું છે, આજ્ઞા જ સીધી, વિનંતી તો નહીં, આજ્ઞા જ કે તમારે વડોદરા આવવાનું જ છે બસ. સ્વામીશ્રીએ તારીખ જોઈ,
સ્વામીજી એકદમ પ્રેમથી વાત કરી કે આ શક્ય નહીં મને, કે સ્વામી કે પહેલાં તો માન્યા જ નહીં. પહેલાં ભાઈ શું કે મેં વેવાઈને વચન આપી દીધું છે કે પ્રમુખ સ્વામી મહારાજ આશ્રય આપવા માટે આવશે જ. હવે તે વચન આપી દીધું, અમે શું કરીએ એમાં? કે મેં વેવાઈને વચન આપી દીધું છે કે સ્વામીશ્રી વસંત પંચમી આશ્રય આપવા જવાના છે, બાપા ત્યાં વડોદરા આવશે જ આશ્રય આપવા માટે. સ્વામી બાપા કંઈક વચલો માર્ગ કાઢ્યો. સ્વામી બાપા કહે કે જો મેં વસંત પંચમી વડોદરા આવવાના જ છે ત્યારે ખાસ તમારા ગામમાં આવી અને ત્યાં આશ્રય આપણે આપવા સ્પેશિયલી આવશું. હવે પેલા ભાઈ માને જ નહીં. પછી સ્વામીને ધમકી આપે છે. ધમકી એ સાંભળજો, પેલા હરિભક્ત એકદમ ઉછળ્યા અને બોલે છે, અમે તમને દીકરા આપ્યા છે, પૈસાની સેવા કરીએ છીએ, સંસ્થામાં કેટલો અમે કરીએ છીએ, તમે શા માટે ના આવો? યોગી બાપા અમે કહે એમ કરતા ત્યારે અમે સેવા કરીએ છીએ, તમે કેમ ના આવો? ગમે તેમ કરીને તમારે આવવું જ પડશે. ધમકી આપે છે, સ્વામી બાપાને આવી તેમ દબાવે છે. સ્વામી બાપા તો એકદમ કોમલ હૃદયના છે. સ્વામી શ્રી એકદમ આમ હેપતાઈ ગયા કે યોગી બાપાનું નામ આવ્યું કે ચાલો. બાપાને ના નથી પાડવી આવું તું, પણ એમને બહુ જણ હિતા પેલા ઠાસણ હરી પેલા થાણા હરિભક્તોને પણ સામે જોવા એ લોકોએ આયોજન કરી રાખ્યું હોય. પેલા થાણા હરિભક્તોને પણ સામે જોવા એ લોકોએ આયોજન કરી રાખ્યું હોય.

સિસવા, સોરી ભાદરણ, સિસવા, બોરસદ અને વડોદરા, વડોદરા થઈને થોડીક વાર પહેલાં જ આવ્યા હતા, એ લોકોની પહેલાં બાપા પહોંચી ગયા હતા. એટલું જ નહીં, ભગવાનની કસોટી કેવી કે બાપા જ્યારે વલસાડ, વડોદરાથી વલસાડ આવ્યા ત્યારે એમની એમ્બેસેડરમાં 7 પંચર પડેલા. બાપામાં ગાડી એવી રાખતા ને સર્વોપરી, 7 પંચર ખાલી વડોદરાથી વલસાડ જતા. એવી આવ્યા સંજોગોમાં પણ સ્વામીજી જરાય કંટાળો કર્યો નથી. આવા સંજોગોમાં સ્વામી બાપાએ ટાણું કટાણું જોયા વગર હરિભક્તોને કેવળ રાજી જ કર્યા છે. સ્વામી બાપા અહીંયા વડોદરા નજીક તરસાડી ગામમાં હતા અને આ 82નો પ્રસંગ છે. સ્વામી બાપા ત્યાં રાત્રે જાહેર સભા કરી અને એ વખતે ત્યાં પહેલાં સ્વામી પણ અહીંયા હતા અને ત્યાંના જે મુખ્ય કાર્યકર આપણા બાબુભાઈ ગોરવાવાળા, બહુ સુંદર આયોજન કરેલું, સ્વામી બાપાને કોઈ પણ તકલીફ ના પડે એ પ્રમાણે બધી વ્યવસ્થા કરી રાખી હતી. પણ એ જ વખતે એ તરસાડી ગામમાં નવા હાઉસિંગ બોર્ડની બધી ત્યાં મકાનો લેવાયા હતા, નવું આખું હાઉસિંગ બોર્ડ ત્યાં થયું હતું અને કેટલાક આપણા શહેરના હરિભક્તો પણ ત્યાં રહેવા માટે ગયા હતા. હવે આપણે સત્સંગી હોય સહેજ ઈચ્છા થાય કે નવા ઘર છે, નવું સોસાયટી છે, બાપાને પગલા થાય તો ઠીક. ત્યાં પહેલાં સ્વામીએ ઘસી ના પડી દીધી કે સ્વામી બાપા નહીં જ આવે. આ 82નો પ્રસંગ છે, હાર્ટ એટેક પહેલાંનો. એ વખતથી પણ આપણે ના પાડતા આવ્યા છે, પણ એટલે ત્યાં સ્વામી કીધું કે શક્ય જ નહીં, મને બહુ મોડું થઈ ગયું છે, રાત્રે નહીં જ પાય બાપાને. હરિભક્તોનો આગ્રહ, સંતો તો ના પડે એટલે ત્યાંના જે મંડળ સંચાલક હતા કાર્યકર જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, એમને આગ્રહ કરે છે. હવે બિચારા જગદીશભાઈ તો સુડી વચ્ચે સોપાળી થઈ ગઈ, એક બાજુ સંતો, એક બાજુ સ્વામીશ્રીની તબિયત અને એક બાજુ હરિભક્તો, એમને તો ત્યાં રહેવાનું, કાર્ય કરવાનું, સત્સંગની ત્યાં સેવા કરવાની. હરિભક્તો બધા એટલો બધો દબાણ કર્યું, જગદીશભાઈ તમે ડાયરેક્ટ બાપાને જ વાત કરો. જગદીશભાઈ બિચારા હિંમત ભેગી કરી અને બાપાને વાત કરે છે કે બાપા હરિભક્ત, કેટલાક થોડાક હરિભક્તોની ઈચ્છા આવી રહ્યા કરે છે, આમ માન માન આમ બોલી શકે છે. બાપા કે આવી જશું, તૈયારી બધી કરો, હું ત્યાગોલ સ્વામીને કહી દઈશ. ત્યાગોલ સ્વામીને પણ બાપાએ માથે લઈ લીધું, કારણ કે બીજા જગદીશભાઈ એ ત્યાગોલ સ્વામીને કહે તો માં જેવા સાધુ, પણ કદાચ સંતોષ ઠપકો સાંભળ, તમે આવા ગોઠવો છો હરિભક્તને દબાણમાં આવી જાઓ. સ્વામી કે તમે ચિંતા ના કરતા, હરિભક્તોને કહ્યું તૈયારી કરે, હું ત્યાગોલ સ્વામીને કહી દઈશ, અમે આવી જશું. રાત્રે પછી ત્યાં સભા પૂરી થાય છે, સ્વામી તૈયાર થઈ ગયા કે હાલો પધરામણીએ. વ્યવસ્થાપકે કે સ્વામી ક્યાં જાઓ છો, આપણે ના પાડી છીએ બધાને, એકબીજાને ઘરે જાઓ, બધાને ઘરે જવું પડશે. સ્વામી કે ના વાંધો નહીં આવે. વ્યવસ્થાપક સંતો હરિભક્તો બધા જ ના પાડતા હોય છે. સ્વામી કે આમ જઈ આવશું, બહુ વાણી લાગે, જલ્દી પતાવી દેશું, જલ્દી પતાવી દેશું. એટલે શું થયું, બાપા જ્યારે ગાડીમાં બેસે છે આગળ પાછા જગદીશભાઈને ભેગા રાખે છે, આગળની સીટમાં જગદીશભાઈ અને બાપા બે બેઠા રસ્તો બતાવે છે. એ હાઉસિંગ સોસાયટીમાં જે નવા ઘર હતા, એક કે એક ઘરમાં બાપા ત્યાં પધરામી કરે છે, પગલા પાડે છે. 40 ઘરની પધરામી પૂરી થઈ, સ્વામી કે જલ્દી પતાવી દેશું, જલ્દી એટલે રાતે 12:30 વાગ્યા. બસ 12:30 વાગ્યા સુધી સ્વામી બાપાએ સભા પછી 40 પધરામણી કરી, ત્યાં પતું નથી. એ 12:30 વાગે 40 પધરામણી પૂરી થઈ પછી બાપા ઓયનજીસીમાં આવે છે. ત્યાં આપણા પ્રમોદભાઈ ઉપાધ્યા એમના ઘરે પધરામણી કરે છે. એમની સાથે બાજુમાં જે કંઈક ભાવિકો હશે, એ લોકોને મન થઈ ગયું, ત્યાં પણ બાપા પધરામણી કરવા માટે જાય છે. હજી પણ પૂરું થતું નથી. સ્વામી બાપા આટલા દરા આવી રહ્યા છે, રાત્રે 1:30 વાગ્યો છે. ત્યાં પણ પેલા મુજમહોડાના જે આપણા સજાનંદ કુટીર, એમાં જે શાંતિભાઈ મિસ્ત્રી રહેતા હતા, એમનું ઘર પણ રાત્રે 1:30 વાગે બાપા પાવન કરે છે. આવી હદનું બાપાનું વિચરણ હતું. સ્વામી બાપાએ રાત કુરાત જોયું જ નથી, એમના દેહનો કૂચો બોલાવી દીધો. બાપા મહારાજે વાત કરી કે આ દેહ આ સત્સંગ મને કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સ્વામી બાપાએ આમ આમ નીચોવી નાખ્યું શરીર, કસ કાઢી નાખ્યો છે. જ્યારે પણ હરિભક્તો ક્યાં આવે, ના પાડી જ નથી શકતા. આપણે લાગે આમ પોતાનું કંઈક લાઈફ હોય કે નહીં છે, દરેકને પોતાનું સેટિંગ હોય છે, દરેકનું પોતાનું ખાવાનો ટાઈમ આ હોય, સોનો ટાઈમ આ હોય, હરવા ફરવાનો ટાઈમ હોય, છાપો વાંચવાનો આ ટાઈમ હોય, બધું જ આપણે એવા વ્યવસ્થિત હોય છે ને. અને એમાં જરા પણ કંઈક આગું પાછું થાય, આપણે અપસેટ થઈ જાય છે. નાની વસ્તુમાં સહેજ કંઈક મોડું થયું, આગું પાછું થયું, આપણે અપસેટ થઈ જાય છે. સાંઈ બાપાની કોઈ એવા, કારણ કે આ જ જીવન છે. 2 વર્ષ પહેલાં સુરત હતા ને, એક છોકરો મળ્યો, 8 વર્ષનો છોકરો. 8 વર્ષની ઉંમરે એ ઘરેથી ભાગી ગયો હતો. પછી તો પાછો આવી ગયો હતો, પણ પૂછ્યું કેમ ભાગી ગયો, રિસાઈને કે મમ્મી ના પાડી વસ્તુ કે સ્વામી મને એવું થયું કે બસ ભણ્યા જ કરો ને, મારે આ જ લાઈફ, બીજી કોઈ લાઈફ જ નહીં. 8 વર્ષનો છોકરો, હું એટલો હશે કે સ્વામી મારી મમ્મી કે તું ભણ કરું, પણ બીજી કંઈ લાઈફ જ નહીં, મારે કરવાનું શું બીજું. 8 વર્ષનો છોકરો આવું માનીને ભાગી ગયો. 2 દિવસે ફરતો ફરતો મંદિરે આવ્યો, પૂજારી સ્વામી સાથે ત્યાં હેત. 2 દિવસ એ મંદિર આવ્યો રડતો રડતો, પછી સંતો પાસેને ઘરે મોકલી દે છે. પણ 8 વર્ષના છોકરાને કે લાઈફ શું મારી બીજી. સ્વામી બાપાએ ક્યારે પૂછ્યું મારી બીજી લાઈફ શું, મારે આ જ કરો, મારે હરિભક્તોને જ મળવાનું, પત્ર જ વાંચવાના, ટેલિફોન અટેન્ડ કરવાના, હરિભક્તોના પ્રશ્ન સાંભળવાના, ઝઘડા જ મટાવવાના, મારે સભામાં જ જવાનું.

બીજી કોઈ લાઈફ પણ નહીં મરે ના. હરિભક્તો જેમનું જીવન છે એમના માટે બીજી કોઈ લાઈફ છે જ નહીં. પોતાનું દેહ, પોતાનું સમગ્ર જીવન હરિભક્તો માટે કૃષ્ણાર્પણ કરી દીધું છે. એટલા માટે તો આવું કરી શકે છે. આપણા ત્યાં ઉત્તરાયણનું પર્વ 83 સાલમાં સાબરકાંઠામાં કરેલું, ત્યાં સાબરકાંઠાની નાદરી ગામ એક છે, નાદરી ગામ, ત્યાં બપોરે 1 વાગે ત્યાં પહોંચે છે. હરિભક્તો રાહ જોતા હતા નગરયાત્રા માટે, એટલે બાપા ભર બપોરે નગરયાત્રામાં જોડાય છે. 1 થી 3 નગરયાત્રામાં પહોંચે છે, પછી 3 વાગે પોતે જમવા માટે બેસી શકે છે. 1/2 કલાક તમે જમ્યા પછી આરામ કર્યો ના કર્યો, તરત નીકળી ગયા. ત્યાં સભા થાય છે, સભામાં આશીર્વાદ આપે છે. 6 વાગ્યા સુધી ત્યાં સભામાં હરિભક્તો બધા મળતા રહે છે. પછી હરિભક્તો આવે, બાપા થોડીક પધરામણીઓ છે, હરિભક્તોને પધરામણી ઈચ્છા છે, બાપા કે આવી જાઓ. ચાલો બાપાએ ચાલુ કરી પધરામણી. વાત તો 2-4ની જ હતી, વધી વધી વધી. 2-4માંથી કેટલી વધે? આંગળી કંઈ સૂજી જાય તો કંઈ થાંભલા જેવી ના થાય. 2-4માંથી કદાચ 20-25 થાય. 102 પધરામણી સ્વામી બાપાએ રાત્રે 10:30 વાગે ફાણસ અજવાળે પૂરી કરી. 1 થી 3 વાગે સુધી બાપાએ નગરયાત્રામાં જોડાયા. 3 વાગે જમ્યા ત્યાં. 81ની સાલમાં જ્યારે દીક્ષાબ્દીનું મહોત્સવનું નિમિત્તે વિચરણ ચાલતું હતું, એ વખતે બાપા આ કાનો વિસ્તારમાં જ હતા. અને બપોરે 5મા ગામ જ્યારે પૂરું થયું ત્યારે 3 વાગ્યા હતા. અને જ્યારે બાપા એ 5મું ગામ પૂરું કરીને જ્યારે જમવા માટે ભેગા થયા ત્યારે સંત સ્વરૂપ સ્વામી રસોડની સેવામાં હતા, થાળ બનાવવામાં. એ વખતે સંત સ્વરૂપ સ્વામી કહે છે, બાપા જ્યારે જમવા બેઠા કે બાપા 3 વાર મેં રસોઈ ગરમ કરી, 3 વાર ઠળી ગઈ. 3 વાર મેં રસોઈ ગરમ, હમણાં સ્વામી આવશે, હમણાં સ્વામી આવશે એમ કરીને 3 વાર ગરમ કરી, 3 વાર ઠળી ગઈ. આટલું મોડું થતું હશે કે દેશ? ત્યારે એ વખતે સ્વામી બાપા જે બોલે છે કે સંતરૂ, તું લખી રાખ, મારા ભાગ્યમાં ગરમ ખાવાનું લખ્યું જ નથી. બાપા એક વાસ્તવિકતા સ્વીકારી લીધી છે, હું હરિભક્તો માટે આવ્યો છું, હરિભક્તો હજી કરવા છે. હરિભક્તો સાચું હોય તો મારું નહીં સચવાય, સ્વીકારી લીધું છે. જો હું મારું સાચવવા જઈશ હરિભક્તો નહીં સચવાય. હરિભક્તોને સાચવવા માટે બાપાએ પોતાનું કંઈ સાચવ્યું નથી. એના માટે તો એમની સમગ્ર જીવન એ ગવાહી પૂરે છે, સાંઈ બાપાએ પોતાનું કંઈ સાચવ્યું નથી. આમદ નજીક એક ભીમપુરા ગામ છે, ત્યાં હરિભક્તો સંકલ્પ કે સ્વામી બાપા અહીંયા પધારે, રાજી કરવા માટે સ્વામી સીધે 85મી સાલમાં સંત મંડળ સાથે ત્યાં પધાર્યા. 7 વાગે ત્યાં પધાર્યા, ભવ્ય સ્વાગત વિધિ થયો, ઉતારવામાં સભા પૂરી થઈ. બાપા રાત્રે ઉતારે આવે છે અને એ વખતે ચુનીલાલ, ત્યાં સરપંચ ચુનીલાલ ગોપાળભાઈ, એમના ઘરે બાપાનો ઉતારો હોય છે. એ વખતે બાપાના ઉતારામાં કાર્યકરે 2 હરિભક્તો, આદિવાસી હરિભક્તોને, યુવાનો સેવામાં રોકેલા. એ વખતે તો બાપા જયારે સભામાં હતા ત્યારે હરિભક્તો તો આવી ના શકે, કારણ કે લોકો પેલી આમ ઉતારાની સેવામાં હોય, આમ સુરક્ષામાં હોય. એટલે બાપા તો જયારે રાત્રે સભામાંથી આવ્યા, પત્ર લેખન કરે છે, મોડી રાત્રે બાપા બોડવા જાય છે. આ 2 હરિભક્તોને મનમાં જ રહ્યા કરે કે વ્યક્તિગત દર્શન આપણે રહી ગયા. બાપા ત્યાં ગામમાં તો સભા થઈ, ત્યાં બધાને વ્યક્તિગત દર્શન આપી, આપણે 2 રહી ગયા. આ વચ્ચે અંદર ગોષ્ઠી ચાલતી હતી, એ વખતે કહ્યું કે બાપાની રૂમની લાઇટ પાછી ચાલુ થઈ છે. એ લોકો ત્યાં પહોંચ્યા, જેવા પહોંચ્યા બાપાનું બારણું ખોલ્યું. બાપા બહાર આવે છે, બાપા કે તમે કોણ? કે સ્વામી અમે ત્યાં અહીંયા સેવામાં છીએ. કે તમારો પરિચય શું? એમ કહીને બાપા ત્યાં બેસી ગયા. પેલા 2 આદિવાસી હરિભક્ત સ્વામી સાથે બાપા ગોષ્ઠી કરે છે અને ઉપદેશ આપે છે. બાપા પહેલા પરિચય પૂછો, પછી બાપા કહે છે કે બાપા સ્વામી કહે, આવો બેસી આપણે વાત કરીએ. નીચે પલાઠી વાળીને પૃથ્વી જમીન ઉપર બાપા બેસી ગયા, બંનેનો પૂરો પરિચય મેળવ્યો. પછી બાપા વાત શરૂ કરે છે, કાલે સવારે ત્યાં બાલુભાઈ તમે આવજો, ત્યાં અમને વર્તમાન ધરાવીશું, તમને ઘરે છોકરા એમને પણ બોલાવજો, પછી તમે સત્સંગી કરશું, ભગવાન સ્વામીને આશ્રય તમે બની જશો, જીવન શુદ્ધ રાખવું, વ્યસની જીવન નહીં, દારૂ માંસ છોડી નહીં, બીડી પણ નહીં, સત્સંગ કરવો, જીવનો ભગવાન સંત રાખવા, તો છેલ્લી તો છેલ્લો જન્મ થઈ જાય. આવી અડધી રાત્રે બાપા આ 2 આદિવાસી યુવાનોને સત્સંગ લાભ આપી રહ્યા છે. આ બધી વાતો ચાલતી તેમાં સંતો જાગી ગયા. સમજાય કે અડધી રાત્રે આ શું કથા વાર્તા ચાલે છે? જોયું તો સ્વામી બાપા 12:30 વાગે આ 2 આદિવાસી હરિભક્તોને જમીન ઉપર બેઠા બેઠા સત્સંગનો, એ લોકોનો અંતરનો જે ભાવ હતો એ ત્યાં પૂરો કરે છે આવી રીતે. અને પછી બીજી દિવસ પાછા બાપાની પધરામણી તો ચાલુ થઈ જ ગઈ હતી. એમનો ક્રમ પ્રમાણે તો એમણે તો એવું ક્યારે કંઈ ગોઠવ્યું જ નથી કે થોડુંક આપણે એડજસ્ટ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. આવા તો બાપાના કેવા આમ આડેધડ બધા કાર્યક્રમો હતા. વિવેક સાગર સ્વામી કહે છે, આજે સમયની આપણે વાત જોઈ ને કે ટાણું કે ટાણું જોવું નહીં, એમ તો સ્વામી બાપાના સ્થાનો પણ એવું હતું. ક્યારેક ઉત્તર દક્ષિણ કામ એવું અહીંયાથી ત્યાં, બાપા એક વાર ત્યાં બારડોલી જિલ્લામાં, આપણું મઢી ગામ છે, એક દિવસ માટે સ્વામીશ્રી ફક્ત ત્યાં બારડોલીથી છેડ ખેડા જિલ્લામાં આવેલું વિદ્યાનગરમાં ત્યાં આવે છે.
એક જ દિવસ મારી બીજા દિવસ પાછા ત્યાં પહોંચી જાય છે. આવી રીતે સ્વામી બાપાનું વિચરણ સાવ આડેધડ ચાલતું હતું. મણિભાઈનું સલાડનું જયારે ધામગમન બાપાએ સાંભળ્યું કે મણિભાઈ સલાડ વાળા ધામમાં ગયા છે, બાપા મોરબી હતા, હવે સાવ સૌરાષ્ટ્રના છેડે આવ્યું ગામ, એ વખતે બાપા મોરબીથી તાત્કાલિક નીકળી જાય છે, અમદાવાદ પહોંચે છે. અમદાવાદ રાત્રે 2 વાગ્યા હોય છે, રાતોને રાતે આખી રાત માથે લઈને બાપા સિદ્ધાર્થ ઠીકરિયા પહોંચે છે. સવાર થઈ ગયો હોય છે ત્યાં બાપા ત્યાં અગ્નિસંસ્કાર કરાવે છે, નનામીને કાંધ દઈ અને પછી ત્યાંથી તરત નીકળી જાય છે. વડોદરા આવે છે, અહીંયા સ્નાનવિધિ પતાવી પૂજા કરી સવારે 11 વાગે જમી પોતાનો કાર્યક્રમ આગળ ચાલુ. એક ખરી ભક્તનો પ્રસંગ સાચવવા માટે બાપાએ આટલું પણ કર્યું છે. ત્યાં બાપાના કાર્યક્રમ કેવા હતા કે એક એક ગામમાં એક એક દિવસમાં કેટલા એવા ગામ થઈ જતા, વિવેક સાગર સ્વામી કેટલાક આવા ઉલ્લેખ કરે છે. 74 સાલમાં બાપા સવારે મંગલા આરતી નડિયાદમાં કરે છે, પછી પીપલગ થઈ બોટાસન આવે છે, બોટાસન રાજભોગ આરતી કરે છે, પછી ધર્મજ ત્યાં ઠાકોરજી જમાડી પછી મેળાવ દર્શન કરે છે, મેળાવ પછી સાંજે વડતાલ સંધ્યા આરતી કરે છે, ત્યાંથી પાછા દબાણ જાય છે, ત્યાં સાયમ સભા થાય છે, ત્યાંથી પછી જેતપુર દર્શન કરી રાત્રે 12 વાગે અમદાવાદ પહોંચે છે. એક જ દિવસમાં 8 ગામ. આ 74નો પ્રસંગ. એવો જ 79નો પ્રસંગ. સ્વામી શ્રી ગારિયાધારા હતા, ત્યાં થોડીક પધરામણી કરી અને સવારે 8 વાગે નીકળે છે. પછી મોરબા ત્યાં પધરામણી થાય છે, પછી ચોરડિયા ત્યાં પધરામણી થાય છે, પછી કુતાણા ત્યાં પધરામણી થાય છે, પછી વેડાવદર ત્યાં નગરયાત્રા થાય છે, સભા થાય છે, મેકડા સ્વામી શ્રી ત્યાં પધરામણી કરે છે, પછી મોટા ભૂમાદ્રા ત્યાં બાપા મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે, અને પછી જેસર પહોંચે છે ત્યાં રાત્રે 11:30 વાગે સભા પૂરી કરે છે, અને પછી બાપા પોતે 12 વાગે આરામમાં જાય છે. એક જ ગામમાં 7 ગામ. બીજી એક વાત કરું, આ 74નો પ્રસંગ છે, 79નો પ્રસંગ છે. એક દિવસ સ્વામી બાપા નવસારી હોય છે, સવારે પૂજા કરે છે, પૂજા પછી નાસ્તો, નાસ્તો પછી સ્વામી શ્રી નીકળે છે, ટાંકણ ગામ પહોંચે છે, ત્યાં હરિમંદિરમાં જમીન પર પુષ્પો પધરાવે છે, પછી ત્યાંથી દોણજા જાય છે, ત્યાં જૂના મંદિરમાં, જૂના મંદિર આપણે જે હતું અક્ષર પુરુષોત્તમની, ત્યાં નવી મૂર્તિ ની પૂજન કરે છે, સભા ત્યાં થાય છે. દોણજાથી પોતે સારવણી આવે છે, ત્યાં મૂર્તિનું પૂજન કરી આરતી કરીને સભા કરે છે. પછી બાપા જમવા માટે વાંદરવેલા આવે છે, ત્યાં થોડુંક જમે છે, બપોરનો સેજ આરામ કરે છે, તરત નીકળીને ખુંડવેલ ત્યાં વચ્ચે ગાડી ઊભી રાખે છે, હરિભક્તોને મળે છે. ત્યાંથી ખાંબડા રસ્તામાં ગામ આવે છે, હરિભક્તોને ત્યાં મળે છે, નાની સભા થાય છે. ગોલવાડ ત્યાં પણ હરિભક્તો રસ્તામાં રાહ જોતા હોય છે, ત્યાં પણ બધા હરિભક્તોને મળે છે. ત્યાંથી ચીખલીમાં એક દરબારના આગ્રહથી એમની બેકરીમાં પધરામણી કરે છે, ત્યાંથી બિલીમોરા ત્યાં હરિમંદિરમાં પૂજન કરે છે, આરતી થાય છે, સભા થાય છે. ત્યાંથી ખાપરવાડા ત્યાં હરિમંદિર મૂર્તિ પૂજન આરતીને સભા. રાત્રે કોસંબા સ્વામી શ્રી 8:20 વાગે પહોંચે છે, ત્યાં હરિમંદિરમાં મૂર્તિ પૂજન આરતી સભા પછી જમે છે. રાત્રે બાપા આરામ